નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ. અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, હે વન દેવતા, મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માંથી ઋણ છે એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો તો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ। જય શ્રી કૃષ્ણ।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. બરાબર એ જ ક્ષણ

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સર્વ કાર્યોનું જેને વિચાર છે, વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે. માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: બીજો અધ્યાય આપણે જોઈ ચૂક્યા. બીજા અધ્યાયની અંદર જ્ઞાનની વાત કરી છે, બુદ્ધિની વાત કરી છે અને નિષ્કામ બનવાની વાત કરી છે. નિર્મમ નિરહંકાર ઇન્દ્રિયોને પોતાના વિષયો તરફથી ખેંચી લઈને બુદ્ધિને સ્થિર કરનાર વ્યક્તિ અંતે જેમ કહ્યું એમ બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ નિર્વાણમ રચ્છતિ, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. સરસ શબ્દ છે નિર્વાણ. બુદ્ધોએ જૈનોએ બધે નિર્વાણ શબ્દનો સરસ રીતે પ્રયોગ થયો છે. અહીં પણ બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનો માર્ગ પ્રદર્શિત થયો હોય એવું આપણને લાગે છે. અને એટલે જ અર્જુન મૂંઝાયો. અર્જુન બુદ્ધિમાન છે. જે અર્થમાં આપણે બુદ્ધિની વાત બીજા અધ્યાયમાં કરી એ અર્થમાં નથી કહેતો, ઇન્ટેલિજન્સના અર્થમાં કહું છું. અર્જુન સામાન્ય નથી અને એટલે અર્જુન આ એક કે એક શબ્દનો પોતાના ચિત્તની અંદર પૂરેપૂરો વિચાર કરતો જાય છે. અને ત્યારે સ્વાભાવિક રીતે એને લાગે કે એક બાજુ કૃષ્ણ પોતાને યુદ્ધ કરવા માટે ઉત્તેજે છે અને બીજી બાજુ જ્ઞાનની વાત કરે છે. તો આ બે વિરોધાભાસી વસ્તુઓ નથી કે? જો વિરોધાભાસી હોય તો મારે શું કરવું? એટલે એનો ત્રીજા અધ્યાયની શરૂઆત આ પ્રકારના પ્રશ્નથી જ થાય છે. અર્જુન મૂંઝાયો છે. હવે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ તો વાત બરોબર છે, જ્ઞાનવાન થવું બરોબર છે, તમે કહ્યું મેં સાંભળી લીધું. પણ એક બાજુ તમે જ્ઞાનની વાતને શ્રેષ્ઠ ગણો છો, એક બાજુ તમે કર્મ કરવા માટે મને ઉત્તેજિત કરો છો. એટલે ત્રીજા અધ્યાયના પહેલા જ શ્લોકની અંદર અર્જુન સીધો પ્રશ્ન પૂછે છે. ગીતાની આ વિશેષતા છે, પ્રશ્નોત્તરોમાં ગીતા ચાલે છે, સંવાદમાં ગીતા ચાલે છે, એટલે જેને ઉપનિષદ કહ્યું છે. અર્જુન કહે છે જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. હે જનાર્દન, હે કૃષ્ણ, તમે અત્યારે જે કહ્યું એ જો સરખી રીતે સમજો હું તો બુદ્ધિ જ્યાયસી

પેદા થઈ છે કે હવે મારે કરવું શું, મારું શરીર શેમાં છે? પ્રિય તો બરોબર છે, શરીર શેમાં છે? તો કૃષ્ણ તમે મને એક નક્કી કરીને કોને ભાઈ, કે જેથી મને મારું, મને મારું શરીર પ્રાપ્ત થાય, મને મારું કલ્યાણ પ્રાપ્ત થાય. મારું કલ્યાણ શેમાં છે એ તમે સ્પષ્ટ કહો. આમે કરને આમે કરને આમે કરને આમે કરે એમ નહી, ચોક્કસ કહો. કારણ કે તમે મને ઓળખો છો, ઓળખે છે માટે તો ગીતા

એનું એને આપણે સ્વીકાર, એને આપણે અહીંયા ગણતરીમાં લેવાના નથી. અહીંયા એની વાત છે જ નહીં. એ દર્શનોની વાત કરવાની હોય ત્યારે દર્શનોમાં આપણે વિચારીશું. સાંખ્યમાં અને યોગમાં ત્યાંય બહુ મોટો ફરક નથી. એક કર્મનો માર્ગ છે અને જ્ઞાનનો માર્ગ છે, એમ જ છે દર્શનોમાં પણ. પણ અહીં કહે છે કે જ્ઞાન યોગે અને સાંખ્યાનામ, જે જ્ઞાન માર્ગ ઉપર ચાલનારા છે એમના માટેની નિષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા છે, એને આપણે શબ્દ વાપરીશું જ્ઞાન યોગ છે. અને બીજો છે કર્મયોગ છે, જે લોકો કર્મમાં માને છે યોગીઓ. કોઈ યોગ માર્ગ ઉપર ચાલવાની શરૂઆત થાય એટલે એને આપણે કહીએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, કર્મ. તો જ્ઞાન અને કર્મ એવી બે નિષ્ઠાઓ છે, એ તું સમજી લે. પણ આમ કરવા જાઓ ત્યારે શું થાય છે કે કોઈ એમ કે મારે તો જ્ઞાનના માર્ગ ઉપર જવું છે એટલે કર્મ છોડી દેવા છે, તો એ શક્ય નથી. અને કર્મના માર્ગે જવું છે માટે જ્ઞાન છોડી દેવું છે, એ પણ શક્ય નથી. આ બે વચ્ચેનું બેલેન્સ એને સમજવાની વાત છે. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષો સ્મૃતે, કર્મ કરવા જ નહીં, મારે કઈ કરવું જ નથી ને, હું તો જ્ઞાનના માર્ગે ચાલું. જ્ઞાનનો દંભ કરનારા દરેક કહેવાતા મહાજ્ઞાનીઓ જો કર્મથી અલગ થઈ જાય તો ગીતા એની સામે અહીંયા લાલબત્તી ધરે છે. કર્મણા અનારંભાત, કોઈ માણસ કર્મને કરવાની શરૂઆત નથી કરતો એટલે એમ માની લે કે હું જ્ઞાનના માર્ગે છું, તો અધૂરો છે. પેલી નિષ્ઠાઓની વાત કરી છે ને, એ નિષ્ઠાનો અર્થ જ એ થાય કે જે સાધન લઈને તમે ચાલો છો એની પરિપક્વ અવસ્થા.

આ બધા જે પ્રકૃતિજન્ય ગુણો છે, પ્રાકૃતિક ગુણો છે, પ્રકૃતિના જે ગુણો છે, એ ગુણોને વશવર્તીને આ માનવ જીવન ચાલવાનું છે. તમે જે દેહ ધારણ કર્યો છે એ દેહ તો પંચભૌતિક છે, પંચભૂતોનો બનેલો છે, એની અંદર ચેતન તત્વો છે, એને જુદું પાડો તો બાકી આ શરીર ચેતન છે ત્યાં સુધી ચૈતન્ય છે, અને જે ચૈતન્ય છે એ જ્ઞાનમય છે, પણ જે પંચભૌતિક છે એ કર્મમય છે. આ બેને સમજવા પડે. આત્મા તો જ્ઞાનમય છે, જ્ઞાન સ્વરૂપ છે, અને શરીર જે છે તો કર્મમય છે, કર્મ સ્વરૂપ છે. હલવું ચાલવું, ખાવું પીવું, ઊંઘવું, પ્રકૃતિ જૈર ગુણૈહી, પ્રકૃતિ ના જે ગુણો છે, પ્રકૃતિ એ જનિત, પ્રકૃતિ જનિત જે ગુણો છે, કારણ કે પ્રકૃતિમાંથી જે બનેલું છે, તો પ્રકૃતિ જૈર ગુણૈહી, પ્રકૃતિના જે ગુણો છે એ ગુણોને તમારે વશવર્તીને રહેવું પડે. આપણે એ પ્રકૃતિએ આપેલું

કામો છે એ તો કરવા જ પડવાના છે, કારણ કે તમે પ્રકૃતિનો એક ભાગ છો ભાઈ, અને એટલા માટે પ્રકૃતિ પ્રકૃતિનો એક ભાગ કરતા પણ એમ કેવું છે કે પ્રકૃતિ જ છો, અને એટલે પ્રકૃતિ જે તમને સોંપે છે એ કાર્યો તમારે કરતા રહેવાના છે, એટલે સંપૂર્ણપણે તમે બિલકુલ કર્મહીન થઈ જશો, મારે કર્મ કરવા જ નથી એમ કરીને બેસી જશો તો એ શક્ય નથી. જ્ઞાનનો માર્ગ એટલે કર્મ છોડી દેવાનો માર્ગ છે એમ કોઈ માનતું હોય તો એ ખોટો છે, પણ જો કર્મ કરવાના જ છે તો કયા કરવા એનો વિવેક કરવો એ જ્ઞાનનો માર્ગ છે. કરવાના તો છે જ, કયા કરવાના? તો કહે છે કે ઇન્દ્રિયાણી સંયમ્ય, ઇન્દ્રિયોનો સંયમ કરીને, ઇન્દ્રિયોને વશમાં લઈને, ઇન્દ્રિયોના દોર્યા દોરવાનું નહીં, નહીં તો પેલો પવન ખેંચી જાય ને, ઓઢીને પાણીમાં એમ ખેંચી જશે. તો આપણે કઈ વખતે જોયું છે, તો ઇન્દ્રિયાણી આપણી જે ઇન્દ્રિયો છે અને એમાં વિશેષ કરીને કર્મેન્દ્રિયાણી, વાક પાણી પાદ પાયું અને ઉપસ્થ એ કર્મેન્દ્રિયો છે. આ જે કર્મેન્દ્રિયો છે એની ઉપર આપણે સંયમ લાવવું. યાસ્તે મનસા સ્મરમ, ઇન્દ્રિયો ઉપરનો

પોસ્ટ કરી શકો છો, સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-98. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-98 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કોમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, 30 સપ્ટેમ્બરે જે હચમચાવી નાખે એવી ઘટના બની, સ્મિત મચ્છર. આખા વિશ્વમાં જેની પ્રશંસા થઈ રહી છે હિંમતની. હું પોતે વિચારતો જ હતો કે આગામી ટોક એના ઉપર આપું અને કન્ટેન્ટ ભેગી કરી રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ મેસેજ બરોડાના અમારા રિલેટિવ ડૉક્ટર રાજન હાથીનો આવ્યો કે આગામી ટોક આ ઘટના ઉપર હશે હું માનું છું. અને ત્યાર પછી બીજા બે ત્રણ મિત્રોના પણ મેસેજ આવ્યા, એટલે મેં નક્કી કરી નાખ્યું અને એમ લાગ્યું કે ઓછામાં ઓછી બે ટોક આપવી પડશે. આમ તો કદાચ વધુ આપવી પડે, પણ બે ટોકમાં હું સમાપન કરીશ. તો ફ્લાય દુબઈ દુર્ઘટના પાર્ટ 1. આ દુર્ઘટના બની એના થોડાક બેક હિસ્ટ્રી થોડોક જ જોઈએ અને પછી મૂળ ઘટના ઉપર આવું છું. મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલના ઇસ્લામિક દેશો અને લોકો સામેના વલણે સર્જેલો આક્રોશનો જ્વાળામુખી હવે ફાટી રહ્યો છે. ન્યૂઝ ફોકસમાં થોડું વિશ્લેષણ સરસ કર્યું છે, થોડીક જ વાત કરું છું. ફ્લાય દુબઈ દુર્ઘટના રાજકીય તેમજ ધાર્મિક અસંતોષનું પરિણામ. ઇઝરાયેલ દ્વારા ઇસ્લામિક દેશોના નેતાઓ, પ્રાદેશિક સંગઠનો અને વિરોધી જૂથો સામે જે પ્રકારની કડક મનોવૃત્તિ અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે છે તેનાથી પશ્ચિમ એશિયાના બહુમતી મુસ્લિમ સમાજમાં એક એવી છાપ ઊભી થઈ છે કે ઇઝરાયેલ તેમની અસ્મિતા અને સાર્વભૌમત્વને કચડી રહ્યું છે. એવિએશન રેગ્યુલેટર્સ, પાયલટ્સ અને ક્રૂ સભ્યોનું નિયમિત અને ઊંડાણપૂર્વકનું સાયકોલોજીકલ સ્ક્રીનિંગ, તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓ, તેમની વિચારધારાત્મક દિશા અને ધાર્મિક કે રાજકીય કટ્ટરતાની આકરી ગુપ્ત ચુકાસણી કરે તે પણ જરૂરી છે. ધાર્મિક કટ્ટરતા, બ્રેઇન વોશિંગ અને ભૌગોલિક તણાવના મૂળિયા પર વૈશ્વિક સ્તરે પ્રહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આકાશમાં ઉડતું વિમાન છૂપા આંતરિક જોખમો સામે અસુરક્ષિત રહેશે. હુમલાખોરની માનસિકતા ઇઝરાયેલ સાથે મુસ્લિમ દેશો મિત્રતા કરી ન શકે. આ આખા વિવાદનું બીજું પાસું અબ્રાહમ કરાર પછી બદલાયેલું પશ્ચિમ એશિયાનું રાજકીય ચિત્ર છે. સંયુક્ત આરબ અમીરાત, બહેરીન જેવા દેશોએ ઇઝરાયેલ સાથે રાજદ્વારી અને વ્યાપારી સંબંધો સામાન્ય બનાવવાની જે ઐતિહાસિક પહેલ કરી હતી તેને બંને પક્ષો વચ્ચે સીધી વિમાની સેવાઓ અને નાગરિક અવર જવરના નવા દ્વાર ખોલ્યા હતા. ફ્લાય દુબઈ જેવી એરલાઇન્સ દ્વારા તેલ અવિવની નિયમિત ફ્લાઇટ્સ એ પ્રાદેશિક સહ અસ્તિત્વ અને શાંતિનું પ્રતીક માનવામાં આવતી હતી, પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો માટે આ સંબંધો અસહ્ય સાબિત થઈ રહ્યા હતા. આવા ઉગ્રવાદી તત્વો એવું માને છે કે ઇઝરાયેલ સાથેના કોઈ પણ પ્રકારના શાંતિપૂર્ણ સંબંધો એ પેલેસ્ટાઇન મુદ્દા સાથે વિશ્વાસઘાત છે. ફ્લાય દુબઈની આ લોહિયાળ ઘટના વૈશ્વિક સમુદાય માટે એક આંખ ઉઘાડનારો પ્રસંગ છે. તે સાબિત કરે છે કે પશ્ચિમ એશિયાનો ભૂ રાજકીય સંઘર્ષ, ઇઝરાયેલ આરબ દેશો વચ્ચેનો રાજકીય તણાવ અને સદીઓ

જૂની યહૂદી મુસ્લિમ દુશ્મનાવટ હવે યુદ્ધના મેદાનો કે સરહદો પૂરતી સીમિત રહી નથી. આ સંઘર્ષનું ચેત હવે આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશનની કોકપીટ સુધી ઘૂસી ચૂક્યું છે. કેપ્ટન સ્મિથ મચ્છરની વીરતાથી એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ તે સમગ્ર માનવ જાત માટે રાહતરૂપ છે, પરંતુ જ્યાં સુધી ધાર્મિક કટ્ટરતા, બ્રેઇન વોશિંગ અને ભૌગોલિક તણાવના મૂળિયા પર વૈશ્વિક સ્તરે પ્રહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આકાશમાં ઉડતું પ્રત્યેક વિમાન આવા છુપા આંતરિક જોખમો સામે અસુરક્ષિત રહેશે. એક ગુજરાતી પોતાની જાનની પરવા કર્યા વિના સેંકડો ઇઝરાયેલોના જીવ બચાવે છે ત્યારે સૌરભ શાહ બહુ જાણીતા કોલમિસ્ટ છે, એમણે જે લખ્યું છે એમાંથી થોડું તમારી આગળ. ભારતના પાયલટ સ્મિથ મચ્છરે દાખવેલી અભૂતપૂર્વ બહાદુરી બદલ હું એમને સેલ્યુટ કરું છું. હી ઇઝ અ ટ્રુ હીરો. આ શબ્દો છે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્યામિન નેતાન્યાહુના. ફ્લાય દુબઈ એરલાઇન્સના દુબઈથી તેલ અવિવ જઈ રહેલા બોઈંગ 737ની કોકપીટમાં મુંબઈ નિવાસી ગુજરાતી કેપ્ટન સ્મિથ મચ્છરના મુસ્લિમ જિહાદી કો પાયલોટે એમના ગળા પર માથા પર છરી મારીને એમને લોહી લુવાણ કરી નાખ્યા. કેપ્ટન સ્મિથે આ મુસ્લિમ જિહાદી કો પાયલોટનો સામનો કરીને એને પણ લોહીથી લથબથ કરી નાખ્યું અને પુરવાર કર્યું કે ગુજરાતીઓનું અસલી ખમીર કટોકટીની પળોમાં સોળે કળાએ ખીલીને દુશ્મનને મહાત કરે છે ત્યારે પ્રગટે છે. ગુજરાતી પ્રજાની માત્ર ખમણ ખાખરા ખાંડવી ખાનારાઓ તરીકે મજાકો કર્યા કરતા લોકો હવે કદી એ પ્રકારની બધી રમૂજો નહીં ફેંકી શકે. ધીમે ધીમે કેટલીક વાતો બહાર આવશે. ઈરાદો વિમાનનું અપહરણ કરવાનો કે 9/11 જેવો આત્મઘાતી હુમલો કરીને વિમાનમાં પ્રવાસ કરેલા ઇઝરાયેલ પેસેન્જરોની હત્યા કરવાનો હતો કે હાઇજેકિંગનો ઈરાદો હતો. વડાપ્રધાન મોદીજીએ તેમની સાથે વાત પણ કરી અને કહ્યું કે કેપ્ટન સ્મિથ મચ્છર ઇઝ અ હીરો. ટ્રમ્પે પણ તારીફ કરી. હિંમત સમય સૂચકતાથી દુર્ઘટના ટળી, સેંકડોની જિંદગી બચી ગઈ. કેપ્ટન મચ્છર ઝડપથી સાજા માજા થઈ ફરી જો મમંતા થાય તેવી આપણે સૌએ પ્રાર્થના કરવી રહી. કૃષ્ણકાંત ઉનડકટે પણ સારું વિશ્લેષણ કર્યું છે, પણ એ પહેલાં થોડીક સ્મિથભાઈની વાત. હિંમત, વીરતા અને પરાક્રમ સાથે સંકળાયેલી આ સ્ટોરીમાં સમય સૂચકતા મહત્વની બની ગઈ હતી. ગુજરાતનો યુવાન સ્મિથ મચ્છરનું દુનિયાભરમાં બ્રેવો બ્રેવો કહીને અભિવાદન કરાઈ રહ્યું છે. વિમાન હુમલાની ઘટના કોઈ ફિલ્મી સ્ટોરી જોતા હોય એવું પ્રવાસીઓને લાગતું હતું, કેમકે વિમાન અચાનક જ પૃથ્વી તરફ ધસી રહ્યું હતું. વિમાનમાંથી 544 નંબરનો અપહરણનો મેસેજ એરપોર્ટ મથક પર મોકલી દેવાયો હતો. એક તરફ કોકપીટમાં ઢીસુમ ઢીસુમ ચાલતું હતું તો બીજી તરફ વિમાન ચલાવવાનો ટીવી પર શીખેલાએ વિમાન પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 26/11 જેવા હુમલાની તૈયારી હતી પરંતુ તેને નિષ્ફળ બનાવાઈ હતી. તો આ પણ બાબત તમને કહી, અને કૃષ્ણકાંત ઉનડકટે જે વાત કહી છે એ આજના આ પાર્ટ વનમાં કરી અને પહેલી ટોક હું પૂરી કરીશ. ઓમાનના નાગરિક હમામ અલ હમામી એનું નામ છે. બેકગ્રાઉન્ડ જોયા વગર જ ફ્લાય દુબઈએ તેને નોકરીમાં રાખી લીધો, એ પણ મોટું રહસ્ય પેદા કરે છે. ઘણા બધા રહસ્યો બહાર આવશે પણ આપણે બે ટોકમાં જ પૂરું કરીશું. આતંકી પાયલટના ભેદભરમ આખરે સત્ય શું છે? હમામ અલ હમામી સીરિયામાં પણ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે કટ્ટરવાદી પોસ્ટ અપલોડ કરી છે. હમામે જે કર્યું એ લોન વુલ્ફ એટલે કે એકલાએ કર્યું છે કે પછી તેની પાછળ કોઈ આતંકવાદી સંગઠન છે? હજુ ઘણા સવાલોના જવાબો મળવાના બાકી છે. પાયલોટો પર પણ હવે રોજ રોજ નજર રાખવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે. ફ્લાય દુબઈની ઘટનાએ આખી દુનિયાની એરલાઇનો માટે ચિંતા પેદા કરી છે. એક નિષ્ણાતે કહ્યું હવે દરેક પાયલટ પર રોજે રોજ નજર રાખવી પડે એવો સમય આવી ગયો છે. પાયલટ શું કરે છે એની સતત જાણકારી મેળવવા માટે એરલાઇને પોતાના જ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને સક્રિય કરવું પડશે. પાયલટની નાનકડી ભૂલ પણ એરલાઇનના અસ્તિત્વ સામે સવાલો પેદા કરી દે છે. આતંકી ઘટનાઓ તો એની જગ્યાએ છે, એ સિવાય પણ પાયલોટની હરકતોની સમસ્યાઓ છે. હમણાં એક એવી ઘટના પણ બહાર આવી હતી કે થાઈલેન્ડથી ઉપડેલા પ્લેનનો પાયલોટ ગાંજો પીને વિમાન ચલાવતો હતો. વિમાન ઉડાડવા જતા પહેલાં પાયલટના ડોપિંગ ટેસ્ટથી માંડીને ઘણી તપાસ કરવાની વાતો પણ ઘણા સમયથી થઈ રહી છે. એ લાઇનોને નવા પાયલોટ પ્રોટોકોલ બનાવવા જોઈએ એવા અનેક સૂચનો થયા છે. વિમાન ઉડ્ડયનને વધુ સુરક્ષિત બનાવવા માટે ઘણું બધું કરવું પડે એમ છે.
ફ્લાય દુબઈની ઇઝરાયલ જતી ફ્લાઇટમાં જે થયું

0: એના ઘણા રહસ્યો હજુ બહાર આવવાના બાકી છે. જેમ જેમ વિગતો બહાર આવી રહી છે એમ એમ સવાલો ઘટવાને બદલે વધતા જાય છે. અત્યાર સુધીમાં જે વાતો બહાર આવી છે એમાં એટલી ખબર પડી કે પાયલટનું નામ હમામ અલ હમામી છે, એ ઓમાનનો નાગરિક છે, હમામ સીરિયામાં પણ રહ્યો છે, તેની માનસિકતા પહેલેથી કટ્ટરવાદી હતી, હમામ અગાઉ ઓમાનની એરલાઇન્સમાં ફરજ બજાવતો હતો, ઓમાનમાં પણ તેની હરકતો ભેદી હતી, ઓમાનની એરલાઇને તેને એક મોટા સિક્યોરિટી રિસ્ક એટલે કે સુરક્ષા માટે જોખમી ગણીને પાયલટની ફરજમાંથી સાઇડલાઇન કર્યો હતો, ઓમાનમાં તેની પાસેથી ઉગ્રવાદી વિચારધારાનું સાહિત્ય મળી આવ્યું હતું, કટ્ટરવાદી માનસિકતા ફેલાવનારા વેબસાઇટની પણ તે વારંવાર મુલાકાત લેતો હતો. સવાલ એ છે કે જે વાત ઓમાન એરલાઇને સમજાઈ એ ફ્લાય દુબઈને કેમ ન સમજાઈ? ફ્લાય દુબઈએ તેનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર જ નોકરી આપી દીધી. નોકરી તો આપી, ફરજ પણ ઇઝરાયલ થતી ફ્લાઇટમાં જ આપી. ફ્લાય દુબઈની તેની નોકરીને હજુ 9 મહિના જ થયા હતા. આ દરમિયાન પણ એરલાઇનને તેની હરકતો વિશે કોઈ ગંધ ન આવી. ભેદી પ્રવૃત્તિના કારણે ઓમાન એ તેને ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવીને ઓફિસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ સોંપ્યું હતું. ફેબ્રુઆરી 2025માં તેણે ઓમાન એરની નોકરી છોડી દીધી હતી. સામાન્ય સંજોગોમાં પાયલટને નોકરી આપતા પહેલાં એરલાઇન તેના વિશેની નાનામાં નાની વિગતો મેળવે છે. દુબઈ ફ્લાય આંખો મીચીને નોકરી આપી દીધી. શું ફ્લાય એરમાં પણ કોઈ એવું છે જે તેને પ્રોત્સાહન આપતું હતું? તો મેં કીધું એમ ઘણી શંકા કુશંકાઓ પેદા થઈ રહી છે. એના જવાબો તો ભવિષ્ય જ આપશે અને આ ઘટના લાંબી ચાલશે, પણ પાર્ટ 1નો છેલ્લી કેટલીક વાત કરી અને હું અહીં મારી વાતને વિરામ આપી. બીજો સવાલ, પાયલટ હમામે જે કર્યું એ લોન વોલ્ફ એટેક હતો કે પછી તેની પાછળ કોઈ આતંકવાદી સંગઠન છે? તેને પોતાની રીતે ફ્લાઇટ હાઈજેક કરીને ક્રેશ કરવાનું નક્કી કર્યું હતું કે તેને એના માટે તૈયાર કરવામાં આવ્યો હતો? એક વાત નક્કી છે કે તે મરવા તૈયાર હતો, આત્મઘાતી બનવાનું તેને નક્કી કરી લીધું હતું. ફ્લાઇટ ક્રેશ કરી હોત તો પણ તે મરી જવાનું હતું. વિમાનમાં જ્યારે પકડાઈ ગયો ત્યારે પણ એ એવું બોલતો હતો કે કિલ મી, મને મારી નાખો. એને મરવું જ હતું, પણ એ જીવતો પકડાઈ ગયો અને જીવતો પકડાઈ ગયો છે એટલે ઘણી વાતો બહાર આવશે. પણ અહીંયા હું મારો પાર્ટ 1 પૂરું કરું છું. જેમને પણ આ સાંભળવાની ઈચ્છા હતી એમને જરૂર આ વાત ગમશે. પાર્ટ 2માં ફરી મળીશું. ત્યાં સુધી જય વિઘ્નેશ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

લક્ષ્મણ અને જોગા આ કામ શરૂ કરવા કટિબદ્ધ થયા છે. જોગા તો પોતાના વાડામાં જ પેટી મૂકી દેવા તૈયાર છે, પણ લક્ષ્મણ કહે છે કે દિત્યો પોતે જ આ કામ કરે ત્યાં સુધી રાહ જોવી છે. અમે દિત્યાના વાસ પર જવાના છીએ. અહીં જે ચાલી રહ્યું છે તેના સમાચાર તમને મળતા રહેશે. હું મજામાં છું. હું થોડો નિરાશ થયેલો, પણ હવે મને મજા પડે છે. લાગે છે અમે કંઈક તો જરૂર કરી બતાવીશું. 15 દિવસ તો એમને એમ ગયા અને બીજા ભીડાળાઓને પણ મળ્યા. આજ સાંજે દિત્યાને ત્યાં જવાનું હતું. હું અને લક્ષ્મણ એકલા જ જવા નીકળ્યા. બીતુબંગા સાથે આવવાના આગ્રહી હતા, પણ મેં ના પાડી. આયા ક્યાં? દિત્યાએ પોતાની રીતે અમારું સ્વાગત કર્યું. હા, લક્ષ્મણે જવાબ આપ્યો. તું અમને મળવા આવેલો તારા જોડીદારો લઈને? પછી અમારે પણ આવવું પડે ને? કહેતો તો તે દિત્યાની સામે જ વડના થડિયા પર બેઠો. હું લક્ષ્મણની પાસે જ બેઠો. ચીંટિયા કાટે હે ઉઠે, દિત્યાએ અમને ત્યાં ન બેસવા કહ્યું. અમે ઊભા થઈને દિત્યો બેઠો છે ત્યાં જમીન પર બેઠા. થોડી મૌન પળો વીતી. વાત ક્યાંકથી અને કેમ શરૂ કરવી અમે કોઈ સમજી શકતા ન હતા. ત્યાં દિત્યાએ જ વાત શરૂ કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ત્યાં તો દિત્યાએ જ વાત શરૂ કરી. પહેલે દિવસે પોતે જે ધમાલ કરી હતી તે બદલ ક્ષમા માંગીને તેણે કહ્યું, તુમ કહેતા હો પણ ની હોવે એ કામ ઇતના આસાન. પછી તેણે પોતાની વાતો કરી. અમે વચ્ચે જરા પણ બોલ્યા વગર શાંતિથી સાંભળ્યા કર્યું. પેટીમાં મધમાખી પૂરીને ટપ કરતું મધ લઈ લેવું સહેલું નથી તેમ તેણે ઠેરવી ઠેરવીને કહ્યું. જે કામ પોતે રાતભર જંગલોમાં રખડીને અજાણ્યા અગોચરમાં છેવટની ટગઈ ડાળ ઉપર લટકીને બીડી ફૂંકતા રહીને મધની એક પણ માખી ન મરે એવી સ્વચ્છતાથી કરતો, જે કામ માટે તે કેટલી વાર જાનની બાજે લગાવી દેતો, એ કામ ગામના નાના છોકરાઓ વગર મહેનતે ફટ દઈને કરી શકે તેવું માનવું દિત્યાના મનને સ્વીકાર્ય ન હતું. અને જો કોઈ તેમ કરી બતાવે તો દિત્યાને પોતાનું જીવતર ઝેર થઈ પડવાનું હતું. દિત્યાની વાતો અખૂટ ચાલતી રહી. આ અરણ્યમાં પોતે મદ શોધવામાં ને પાડવામાં અજોડ ગણાય છે તેનું અભિમાન તે ત્યાગી શકે તેમ નહોતો. જોકે તેની મધપૂડા અને મધમાખીઓ અંગેની જાણકારી લક્ષ્મણને નવાઈ પમાડી ગઈ. ફૂલોમાંથી રસ પોતાની નાનકડી સૂંઠમાં ભરીને મધમાખી પેટ પરની નાની નાની થેલીઓમાં ઠાલવે છે એટલી બારીક માહિતી પણ દિત્યાને હતી. મહુવર ઓર સાતપુડા સદ માખ પથ્થર તલાપે લગે, પથરિયા સદ સબસે બઢે, તેણે કહ્યું. તેને મધમાખીની જાત વિશેની જાણકારી પણ ઘણી હતી. ભમરિયા માખ સોદ બોધ દેવે પર કાટ ખાવે. ભમરિયા મધમાખીનું મધ ઉતારવાની હિંમત કોઈ ન કરે. આ આખા એ અરણ્યખંડમાં માત્ર દિત્યો અને પાછળના વનોમાં રહેતો બલિયો ભીલ બે જણ ભમરિયા મધને ઉતારી શકે છે. એ માખીઓ જો ઉડીને વળગે તો માણસ તો શું વાઘને પણ મારી નાખવા સમર્થ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લગભગ એક કલાક સુધી અમે દિત્યાની વાતો સાંભળી. તેને પોતાની ઝૂંપડીમાંથી મધ લાવીને મને ચખાડ્યું. અમે અમારી યોજનાની કે મદ ઉછેરની વાતનો એક પણ શબ્દ બોલ્યા વગર ઊભા થયા. અમે જતા હતા ત્યાં તો દિત્યાએ કહ્યું, શદ માગકા ફોટું દેખણા હોવે. લક્ષ્મણે કહ્યું, તારે નિશાળે આવવું પડશે, અહીં વીજળી ન હોય એટલે ફિલ્મ પડે નહીં. થોડો વિચાર કરીને દિત્યાએ જવાબ આપ્યો, આવું હું તો સાથે ચાલ, અત્યારે જ બતાવું. લક્ષ્મણે તક ઝડપી લીધી, પણ એક શરત, તું મધ ઉતારવા જાય ત્યાં અમને એક વખત સાથે લઈ જવાના. જવાબમાં દિત્યો જરા મલકાયો, પછી ખડખડાટ હસ્યો અને અમે ત્રણેય જણા શાળા તરફ ચાલ્યા. પછી તો દિવસો કેમ જાય એ ખબર નથી પડતી. દિત્યો, લક્ષ્મણ અને હું રાતભર અરણ્યોમાં ભમીએ છીએ. કોઈ વૃક્ષ તળે ઊભા રહી દેવી માની પ્રાર્થના કરતા, ધૂપ સળગાવતા અને પછી ઉપર ચડતા. અમને જો કોઈએ જોયા હોય તો તે માની પણ ન શકે કે દિત્યો અને અમે બે જણ અલગ અલગ જાતિના માણસો છીએ. લક્ષ્મણે તો દિત્યો બોલે છે તે મંત્રો પણ આવડવા માંડ્યા છે. દરેક ફેરામાં લક્ષ્મણ દિત્યાને મધપેટી વિશે અને તેના સરળ સંચાલન વિશે ધીમે ધીમે સમજાવ્યા કરે છે. પણ આ મુક્ત વનોમાં, પહાડ ઉપર કે અદિટ બખલોમાં માળા કરનારો જીવ પેટીમાં પુરાય તે વાત દિત્યાને ગળે ઉતારવી કઠિન છે. અને ભીડાળાનો આ નાયક જ્યાં સુધી અમને સાથ ન આપે ત્યાં સુધી અમે કામ આગળ ધપાવવાના નથી. ગાય ભેંસી જેમ મધમાખી પાડી શકાય તે વાત દિત્યાએ સ્વાભાવિકતાથી સ્વીકારી ત્યાં સુધી અમે રાહ જોઈ. આજે સ્વયં દિત્યો જોગાના વાડામાં મધપેટી ગોઠવવાનો છે અને સાતપુડા વંશની માખીઓ તેમાં મૂકવાનો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો.

સુપ્રિયા આવી છે. તેણે જોગાને થાબડી, દિત્યાને અને બીજા બધાને સારા કામની શરૂઆત કરવા માટે શાબાશી આપી. સુપ્રિયાએ મને કે લક્ષ્મણને કંઈ જ ન કહ્યું. હા, તે મારી પાસે આવી ત્યારે માત્ર એટલું જ બોલી, માણસ સંસાધન નથી. તે હવે સમજાયું હશે. પછી અટકીને કહે, મધમાખીને પણ સંસાધન ન ગણશો, એ અસ્તિત્વ છે. લક્ષ્મણ અને હું એકબીજા સામે જોઈ રહ્યા. ગામમાં 7 મધપેટીઓ મુકાઈ. 7 પૂડા અને મહુવર માખીઓનો ગુંજાવર અરણ્યમાં સંગીત ફેલાવે. બિલાડા સિવાયની જ્ઞાતિઓ પણ અમારા કામમાં જોડાય તેનો આનંદ લઈને અમે બીજા ગામોમાં મદ ઉછેર કેન્દ્રો સ્થાપવા નીકળીશું તે દિવસ હવે દૂર નથી. સુપ્રિયા આજે સવારે કેન્દ્ર પર પાછી ગઈ છે. જતા પહેલાં જોગાના ઘરે જવું છે, તેની સાથે 2 દિવસ તેના જ ઘરે રહેવું એવી ઈચ્છાવશ બપોરે ગયો તો તે ઘર સાફ કરવામાં પડી હતી. ઝૂંપડામાંથી 1/2 ભાગનો સામાન બહાર ફળિયામાં લાવીને મૂકેલું. તેમાં એક ફોટો જોઈને મને નવાઈ લાગી. સુપ્રિયાના માતા પિતા સાથે એક સ્ત્રી ઊભી હતી. આદિવાસી સ્ત્રીએ એ બાળકીને તેડી છે. આ ફોટો તારી પાસે ક્યાંથી? મેં પૂછ્યું. નારદી હોવે હે, બીતુ કી માઈ સાથ બિનતા ઓર બાબુ, તેણે જવાબ આપ્યો. બિનતા જોગન ભૈલી તો ફોટો નારદી માંગ લાઈ. હું વાક થઈ ગયો. વનિતા એક સંગીત પ્રેમીની સંગીતજ્ઞ પત્ની, સુપ્રિયા જેવી પુત્રીની માતા સંન્યાસ ધારણ કરે, સ્ત્રી સંન્યાસીની બને, પોતાનો ભાવિનો, પોતાની પુત્રીનો, પોતે ક્યાં રહેશે, કેવી રીતે રહેશે અને પાછલી અવસ્થામાં પોતાનું શું થશે, કોઈ વિચાર તેને નહીં આવ્યા હોય? કેમ સાધવી થઈ? મેં પૂછ્યું તો જોગા નવાઈન ભરી નજરે મને જોઈ રહી. મારો અવિવેક મને સમજાયો. ત્યાં જોગા બોલી, મું નહીં પૂછા હોવે. આ બધા પ્રશ્નોનો જવાબ જાણવાની ઈચ્છા જોગાના મનમાં ન વસી, પણ મારું કુતૂહલ સમવાનું નથી. નારદી હોત તો કદાચ હું એને પૂછત. સુપ્રિયા કદાચ જાણતી હોય, પણ તેને હું પૂછ

જોગા મારી સામે જોઈ રહી, પછી કહે, ઓ જોગન જ થી, સુપ્રિયા બી ઓહી જ હોવે હે, અને ઝૂંપડામાંથી સામાન બહાર કાઢવા તે અંદર ચાલી ગઈ. તેનો પથારો જોતા જોગાને ત્યાં રહેવાનો આજનો દિવસ તો જતું કરવું જ પડે તેવું હતું. હું પાછો વળું ત્યાં તો લક્ષ્મણ આવ્યો, કહે, ક્યારે નીકળવું છે? કેમ? મેં પૂછ્યું. તારે ઉતાવળ છે જબલપુર જવાની? ના રે, તેણે કહ્યું, પણ તાલીમ 1.5 મહિનાની હોય અને મને 3 મહિના થઈ જશે અહીં, બાકી તો રજા લેવી પડે તોય જવાની વાત ન કરું. મેં થોડું વિચારીને કહ્યું, બસ હવે એકાદ દિવસમાં નીકળીએ. તો આજે રાત્રે નિશાળમાં પંજવાણી ભજવીએ? તેણે કહ્યું. ભલે, મેં કહ્યું, અને અમે સાંજે જ ત્યાંથી નીકળીને ઉતારા તરફ ગયા. મને હતું કે બહારથી પંજવાણી કલાકારોને બોલાવીને કાર્યક્રમ થવાનો હશે, એના બદલે લક્ષ્મણ પોતે

જ ઢોલક લઈને બેઠો. ગામ આખું આ કાર્યક્રમ જોવા ભેગું થયું. એક આદિવાસી વાજા પેટી લઈને બેઠો, એક બે જણ કાંસાના મોટા મંજીરા જેવું લઈને બેઠા, અને એક 12-13 વર્ષની બાળા ઉટલા પર ઊભી મોરપીંછનો જોડો બાંધતી હતી. શું નાટક હશે તે વિચારતો હું જોતો હતો. આચાર્ય મારી પાસે જ બેઠા હતા અને ઢોલક પર થાપ પડી. ઓટલા પર જેટલા કલાકારો હતા તે બધાએ મોટા સ્વરે પ્રાર્થના ગાઈ, પછી પ્રેક્ષકોને હાથ જોડ્યા. ફરી ઢોલક પર હથેળી પર કે પેલી બાળાના પગમાં અજબનું ચેતન આવ્યું. પગની ઠેસ લેતી અને હાથે પગે બાંધેલી ઘૂંઘરીઓ રણકાવતી તે ઓટલાના કિનારા સુધી આવી ગઈ. પાછળ બેઠેલા સાજિંદાઓએ એક સાથે હોંકાર્યો કર્યો, હા, અને સાવ નાનકડી બાળાએ કંઠે વાત વહેવી શરૂ થઈ. લક્ષ્મણ શર્માએ ક્યારે આ કથા લખી હશે, ક્યારે શીખવી હશે તે વિચારતો હું આ નવા પ્રકારની પંજવાણી જોઈ રહ્યો. શરદ માખ બનેલી બાળા અભૂત રીતે રજૂઆત કરતી રહી. એક નાનકડી જગ્યામાં માત્ર એક જ કલાકાર 4-5 ડગલા આગળ આવે અને પાછળ જાય, સ્વરની તીવ્રતા વધારે ને ઘટાડે, હાથમાંનો મોરપીંછનો જુડો ઊંચો કરે, લંબાવે કે ગોળ ફેરવે, આટલા માત્રથી એક જીવંત વાતાવરણ સર્જી શકાય તે જોયા સિવાય માની ન શકાય તેવી વાત છે. અમે બધા લીન થઈને જોતા સાંભળતા રહ્યા. મધમાખીની રાણી, તેના સેવકો, મધ શોધનારી માખી, પૂડો રચનારી માખી, બધું જ આ નાનકડી બાળા વગર અટકે બોલતી જાય. વચ્ચે વચ્ચે પાછળવાળાને પૂછતી જાય, મેં સચ બોલું? પાછળવાળા એક સાથે કહે, હું વે, અને કથા આગળ ચાલે. તબલા, મંજીરા, પેટી વાગે, ઓ હોવે હે ફૂલા કી ઘાટી કહીને તેણે જે નાચ કર્યો તે તો હદ બહારની પ્રશંસા મેળવી ગયું. પ્રેક્ષકોએ ઘોંઘાટ કરી મૂકીને શાબાશી આપી. જ્યારે કોઈ સ્થળે મધનો વિશાળ ભંડાર મળે તેવું દેખાય ત્યારે શોધક મધમાખી પાછી મધપૂડા પર આવીને પૂડાની સામે હવામાં થોડે દૂર ઉડીને ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બાકીની મધમાખીઓ આ એક માખીના નૃત્ય પરથી જ મધ માટેનો પુષ્પ ભંડાર મધપુડાથી કઈ દિશામાં અને કેટલો દૂર છે તે ખબર પડી જાય. આમ બધી જ શોધક માખીઓની મહેનત આ એક માખી હવામાં નૃત્ય કરીને બચાવી લે. આ આખી હકીકતની રજૂઆત આદિવાસી છોકરીએ શરીરના હલનચલન, મોટા નાના અવાજથી બોલતા વાક્યોને વચ્ચે વચ્ચે ગઈ કથા અખંડો દ્વારા તાદશ્ય કરી બતાવી. વચ્ચે વચ્ચે ક્યાંક રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ આવતા ગયા. એક વખત તો વચ્ચે હનુમાનજી પણ રજૂ કરી દીધા. જૈસન લંકા જલાઈમાં બલીને હમણે પૂછે છે, ઐસન આગ લગાઉ કિસી કો કાંટુ તો, કહીને ભમરિયા માખી પણ પોતે જ બની. નાટક પૂરું થયું ત્યારે મધમાખી મોરપીંચનો ઝૂડો ઊંચો કરીને ઓટલાની ધારે આવીને ઊભી. જોવા આવનારા એક પછી એક આવતા ગયા અને કલાકાર સામે મકાઈ, જુવાર એમ કંઈકનું કંઈક મૂકતા ગયા. ભીષણ ગરીબી અને અછત વચ્ચે પણ મફત પંજવાણી જોવાનું કોઈને ન સૂજ્યું. ઉતારે પરત આવીને તરત હું ડાયરી લખવા બેઠેલો, એથી લક્ષ્મણ સાથે વાત કરવાનું છે એક સવારે જ બન્યું. ગઈકાલ રાતનું તેનું પંજવાણી તેણે ક્યારે ને કેમ તૈયાર કર્યું તે પૂછ્યું. રોજ રાત્રે હું અને માસ્તર સાહેબે નિશાળમાં જ બધી તૈયારીઓ કરાવતા, તમે તો ડાયરી લખતા હો, લક્ષ્મણે કહ્યું. અમારે તો તમને વિદાય માન આપવું હતું એટલે ખાનગી રાખ્યું. માન તો લક્ષ્મણ તને મારે આપવું જોઈએ, મેં કહ્યું. તું ન હો તો મધ ઉછેર કાર્યક્રમનું મારું સ્વપ્ન અધૂરું રહેત, લક્ષ્મણે કંઈ જવાબ ન આપ્યો. માસ્તર સાહેબને મળી આવું, કહેતો તે ઉઠ્યો. હું પણ બીતુબંગાને ઘરે જવા ઉઠ્યો. ત્યાં પહોંચ્યો તો જાણ્યું કે બીતુબંગા બાજુના ગામડે કોઈકને મળવા ગયા છે. જોગા ઝૂંપડાનો સામાન ગોઠવતી હતી ને હું તેની મદદે ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. આગળ આપણે સાંભળીશું નેક્સ્ટ એપિસોડમાં, એટલે ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: न्यूज स्टेशन।
1: सुंदर अक्षरे पैराग्राफ लकीने पोस्ट करो, विजेता बनीने जीतो आकर्षक ब्रांडेड स्मार्ट वॉच अने कलर सर्टिफिकेट। मिस्टर कल्पेश पटेल मास्टर कैलिग्राफर आर्टिस्ट एंड टीचर पालनपुर बनासकांठा तेमज वैशाली पटेल कॉम्पिटिशन कोऑर्डिनेटर द्वारा आयोजित गुजरात राज्य कक्षा नी लेखन स्पर्धा मारा अक्षर सौथी सारा अक्षर 2026। आ स्पर्धा नी प्रारंभ तारीख छे 2 ऑक्टोबर 2026 गांधी जयंती। पेरेग्राफ मोकलवानी छेल्ली तारीख छे 31 ऑक्टोबर 2026 सरदार वल्लभ भाई पटेल जन्म जयंती, जेनु रिजल्ट आवशे 8 नवेम्बर 2026। वधु माहिती माटे आपना व्हाट्सएप परथी 9909488363 पर हाई मेसेज करीने मोकलो। तो भूलता नहीं गुजरात राज्य कक्षानी लेखन स्पर्धा मां भाग लेवानू। मारा अक्षर सौथी सारा अक्षर 2026।
2: હલો પાલનપુર, હું છું આરજે એઆર, આ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો સમુદાયનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર આપ સૌ માટે હંમેશા હકારાત્મક, આપના કેટલાક મૂલ્યો ઉદ્દેશ્યો અને એવા પ્રશ્નો કે જે જીવનમાં આપણને સૌને કોઈક 2 રસ્તાના કે પછી 4 રસ્તાના એવા વળાંક પર લાવીને ઊભા કરી દે કે જ્યાંથી આપણા જીવનને આગળ ધપાવવા માટે આપણે કંઈક નવા વિચારની જરૂર પડે છે અને આવા વિચારોને લઈ આવવા માટે અમે સૌ પ્રયત્ન કરીએ છીએ સમુદાયનો અવાજ બનવા। તમારામાં જે વાતો ગુમરાયા કરે છે, જે વાતો અંદરને અંદર હૃદય અને મનમાં વલોવાયા કરે છે, એ તમામ વાતોને આગળ લઈ આવવાનો પ્રયાસ અમારા આરજીસ સતત કરતા રહે છે। કેટલીક સામાજિક વિટંબણાઓ, સમસ્યાઓ અને કેટલાક એવા ઉદ્દેશ્ય કે જે જીવનમાં સાર્થક કરવા માટે આપણે સૌ સતત પરિશ્રમ કરવો પડે છે, તેવી બાબતોને સ્પર્શતી કેટલીક ગુજરાતી સાહિત્યની અનમોલ રચનાઓ કે પછી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ એ નવલકથાઓ સાહિત્યને અમે લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ અને એટલે જ એ પ્રયાસનો જ એક અભિન્ન અંગ એટલે કે સુધા મૂર્તિ દ્વારા લિખિત અને સુધા મહેતા દ્વારા અનુવાદિત આરજે એઆરના સ્વરમાં તમે માણો છો દર અઠવાડિયે ડોલર વહુ નવલકથા। વિદેશની ગેલછા અને વિદેશના ડોલરના પ્રેમ વચ્ચે માનવીય સંબંધોની આ આંતરજાળ વ્યવસ્થાને સમજવા માટે આ નવલકથા આપ સૌએ એકવાર અહીંયા સાંભળવી તો જરૂર બને। ગત એપિસોડના અનુસંધાનને આપણે માણીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ।

ગત એપિસોડમાં આપણે માનતા હતા કે પદ્માની સુવાવડનો સમય નજીક આવે છે, દર્દ ઉઠે છે અને પોતાને પોતાના બાળકની ડિલિવરી માટે એ તૈયાર કરી અને હોસ્પિટલ જવા માટે તૈયાર થાય છે. ત્યારે નીલાબા તેને સલાહ આપે છે કોઈકને બોલાવી લેવાનું, તેમજ કોફી કે કાઢો બનાવવાનું, તેમજ ગરમ પાણીની થેલી બાંધી આપવાનું, જેથી બાળકનું અવતરણ સરળ અને જલ્દી બને. પરંતુ પદ્મા કહે છે કે ડોક્ટરની સૂચના મુજબ અને તેમના હોસ્પિટલનું અંતર એટલું હોવાથી મારે આ કરીને કોઈ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી, અને તે એમ ઈચ્છે છે કે હું એકલી જ ત્યાં પહોંચી જઈશ. પછી શું થયું તે માણીશું હવે આપણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. આરજે એ

આરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. નીલાબાને હવે ખબર ન પડી કે શું કરવું. તેમનું એક પણ સૂચન અહીં ઉપયોગી હોય તેવું ન જણાયું. ભગવાનના ફોટા પાસે છેવટે તેમણે દીપ પ્રગટાવ્યો અને દિલના ઊંડાણથી પદ્માની સલામત પ્રસૂતિ માટે પ્રાર્થના કરી. પદ્મા, હું કોઈને ભૂલાવું? નીલાબા પૂછે છે. પદ્માનો જવાબ મળે છે, જરૂર નથી બા, બાળકના જન્મ પછી હું જ તમને ફોન કરી દઈશ. ત્યાં તો એમ્બ્યુલન્સ આવી ગઈ. પદ્મા બહાર નીકળી અંદર ચડતા પહેલા નીલાબાને કહેવા લાગી, બા, ભગવાન પાસે મૂકેલા દીવાનું સહેજ ધ્યાન રાખજો. હં, આ આખું ઘર લાકડાનું બનેલું છે તેથી કહું છું. તારા ઘરને માટે કે વિકાસ માટે કશી ચિંતા કરીશ નહીં બેટા, ભગવાન તને સાજી સારી રાખે. ખૂબ પ્રેમથી નીલાબાએ તેને વિદાય કરી. એમ્બ્યુલન્સમાં બેસીને બારીમાંથી હાથ હલાવી વિદાય લેતી પદ્મા દુખાવામાં પણ હસી પડી અને હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ. નીલાબા માટે આ બધું નવું હતું. સગર્ભા સ્ત્રીને માટે પ્રસૂતિ વખતે ઘરની વયસ્ક સ્ત્રીઓની હૂંફ કેટલી બધી રહેતી. વહુ સાથે ગમે તેટલો અણબનાવ સાસુને હોય અને આ સમયે પ્રસૂતિના ઓરડાની બહાર કલાકો સુધી જરૂર પડે તો આખી રાત પણ તે સાસુઓ બેસી રહેતી હતી. પણ અહીંયા તો કંઈક જુદી જ વાત હતી. હા, ડોલરનો દેશ એટલે કે અમેરિકા હતો. શું થશે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આટલા સમૃદ્ધ દેશમાં એક ગર્ભવતી વિદેશી સ્ત્રીને એકલા જ હોસ્પિટલમાં જવાનું, એની સાથે બેસવાનો પણ કોઈને સમય નહીં. દરેક જણ પોતાના જીવનમાં જ વધુ પડતા વ્યસ્ત હતું. અહીં રહેનારાની પોતાની નોકરી પ્રત્યેની વફાદારી આશ્ચર્યજનક હતી. બીજી તરફ એમ પણ હતું કે સૌની એકલતા પણ વધતી જતી હતી. માનવ માનવ વચ્ચેના બંધનો તૂટતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા વિકાસની બાજુમાં આડા પડ્યા. ફરી એકવાર તેમનું મન ચિંતાથી ઘેરાઈ ગયું. તેમને મીનાક્ષી સગર્ભા હતી ત્યારે બનેલા અને ખાસ તો તેની પ્રસૂતિ વખતના બનાવો યાદ આવતા હતા. ખૂબ દુઃખી થઈને સહેજે તેમને પોતાની જાતને સંભાળી લીધી. હવે તેમને પોતાના ગુનાહિત ભાવનાથી થયેલા વર્તનના એ અનુભવો અને બનાવો વિગતવાર યાદ આવતા હતા. થોડા વખત પછી પદ્માનો ફોન આવ્યો. તેને દીકરો અવતર્યો હતો અને પ્રસૂતિ તદ્દન નોર્મલ હતી. બાબો પણ સરસ હતો. તેણે નીલાબાને એમ પણ કહ્યું કે રાજીવ અને શ્યામને તેણે સમાચાર આપી દીધા હતા. નીલાબાએ પૂછ્યું, પદ્મા હું ક્યારે આવું, બપોરે કે સાંજે? મેં એક ટેક્સી ભાડે કરાવી છે, તમે સાંજે આવશો? તમારી સાથે વિકાસને લેતા આવજો અને પ્લીઝ એને કહી રાખજો કે તેને એક નાનો ભાઈ અહીં મળશે. એવું નહોતું કે રાજીવ અને પદ્માને કોઈ મિત્રો ન હતા, પણ તે કામકાજનો દિવસ હતો. જો પદ્માની પ્રસૂતિ શનિવારે કે રવિવારે હોત તો તેના બધા જ મિત્રો પદ્માની મદદ કરવા આવી પહોંચ્યા હોત. પ્રસૂતિના ત્રીજા દિવસે પદ્મા નવજાત શિશુને લઈને ઘરે પાછી આવી ગઈ. તેનું નામ રાખ્યું હતું વિનિત. ઘરે આવીને ત્યારે ઉંબરમાં બંનેની આરતીની વિધિ નીલાબાએ કરી હતી અને ધીમેથી બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો અને ઘરમાં પ્રવેશીને આનંદ છવાઈ ગયો હતો. હવે શું થશે? નીલાબા ક્યારે પોતાના વતન એટલે કે ભારત પાછા ફરશે કે પછી શ્યામના ઘરે જશે? ત્યાં કોઈ ઘટનાઓ બનશે? બધી વાતો માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઘરમાં મજૂરી કરતી જોવાય જ કેમ? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં આપણા સૌ માટે અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. થોડા દિવસો પછી અનિતાએ ફોન કર્યો. ખૂબ ઉત્સુકતાથી તેણે સાસુને પૂછ્યું, બા, આવતા બે દિવસમાં રાજીવ પાછો આવી જશે એટલે તમે પણ અહીં આવશો ખરું? અહીં બધી વાતે હું હેરાન થઈ રહી છું. હોસ્પિટલથી પદ્માને ઘરે પાછા ફરે 8 દિવસ થયા હતા. તે બોલી, હા, અનિતાની મુશ્કેલી સમજી શકાય છે, પણ હું એ વાત કદી નહીં ભૂલી શકું કે તમે અહીં આવ્યા અને મારી માની જેમ જ મારી કાળજી લીધી. તમે હજી વધુ લાંબો સમય રહી શકો તો મને ખૂબ જ ગમશે. તમારે હવે અનિતાનો વિચાર કરવો જોઈએ, એ પણ છે જ ને. જે દિવસે નીલાબા પાછા ઘરે જવાના હતા ત્યારે પદ્માએ ખૂબ આગ્રહ કરીને તેમને $300 આપ્યા અને કહ્યું, બા, આ પૈસામાંથી અમદાવાદ જઈને તમારા માટે ખૂબ જ સુંદર સાડી લેજો અને મને યાદ કરજો. કહેતા તે રોઈ પડી. નીલાબાની આંખમાંથી પણ આંસુ છલકી ઉઠ્યા. વિદેશની ધરતી પર પોતીકું લાગતું કોઈ વ્યક્તિ મળે કે પછી પોતીકાના સંબંધોને યાદ કરાવનાર કોઈ અનુભવ થાય ત્યારે પદ્મા અને નીલાબા જેવો જ અહેસાસ થાય છે. પણ હવે નીલાબાને શ્યામના ઘરે પાછા ગયા પછી ભારત જવાની કોઈ વાત ઉપર કોઈ વિચાર કે લાગણીઓ વ્યક્ત કરવાનો સમય મળશે કે નહીં એ પણ આપણે માણવાનું છે. મળીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

બપોરના સમયે નીલાબા કંઈ ને કંઈ કામ કાઢીને વ્યસ્ત રહેતા. પોતે કામ જવા નીકળે તે પહેલા એક દિવસ શ્યામે કહ્યું, બા, મારા ખમીસનું બટન તૂટી ગયું છે, જરા લગાડી દેજો ને. તમને જોઈતી ચીજોનો ડબ્બો, દોરા, બટન, સોય વગેરે કબાટમાંથી મળી જશે. નીલાબાએ આજ સુધી કદી અનિતાનું કબાટ ઉઘાડ્યું ન હતું. એવું કામ તે કરે તેવા જ ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર રેડિયો પાલનપુર પરથી મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પણ શ્યામને માટે તેમણે તે દિવસે કબાટ ખોલ્યું. એક ખૂણામાં ફોટાઓના આલ્બમ પડ્યા હતા અને તેમાંનું એક નીચે જમીન પર સરકી પડ્યું. સાહજિક જિજ્ઞાસાથી નીલાબાએ તેને ઉપાડતી વખતે જોયું. આ એ સમયના ફોટો હતા જ્યારે શ્યામ અને અનિતાના નવા નવા લગ્ન થયા હતા. તે વખતે તેમણે કરેલા પ્રવાસના બધા ફોટા એમાં હતા, પણ એક ફોટાએ તેમનું ધ્યાન ખેંચ્યું. નાયગ્રા ફોલ્સ ની પાસે આ ફોટો લેવાયો હતો. તેમાંની વિશિષ્ટ બાબત નીલાબા માટે હતી અનિતાએ પહેરેલી સાડી. સાડી વિશે નિપુણ એવા નીલાબા આ સાડીને તરત જ ઓળખી ગયા. જે 5 સાડીઓ અનિતા સુરભી માટે તેના લગ્નની ભેટ તરીકે લઈ આવી હતી તેમાંની જ એક આ સાડી હતી. એક જૂની વાપરેલી સાડીને લગ્નની ભેટ તરીકે અપાઈ હતી. દિગ્મૂઢ બનીને નીલાબાએ પછી તો બીજા આલ્બમો પણ જોયા અને કડવું સત્ય સમજી ગયા. એક જ નહીં, અનિતાએ સુરભીને લગ્નની ભેટ તરીકે આપેલી બધી જ સાડીઓ તેણે પહેરેલી હતી. જૂની હતી, અમેરિકાની સાડી ઝાંકી નથી પડી જતી, તેમાં સળ પણ પડતા નથી કે તેમાં ઘસારો પણ જણાતો નથી, ભલે તમે તેને ગમે તેટલી વખત વાપરો. એ જ કારણથી જૂની અને નવી સાડી વચ્ચેનો તફાવત પામવો મુશ્કેલ છે. પોતાની ઘણી બધી જૂની જૂની સાડીઓને આ રીતે અનિતાએ આપી આપીને વળી પ્રશંસા પણ મેળવી લીધી હતી. તે કેટલી ઉદાર દિલ છે તેવું સૌને લાગતું હતું. પણ હવે નીલાબાને સમજાયું હતું શું

હશે, તેમનો પ્રતિભાવ કેવો હશે? માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલામાને વિચાર આવ્યો. લગ્ન વખતે તે મીઠાશથી કહેતી હતી, વારંવાર કહેતી હતી, આ સાડીઓ તો હું ખાસ તમારા માટે અમેરિકાથી લાવી છું. નીલાબાએ તો તેને પ્રશંસાના ઢગલા તળે દબાવી દીધી હતી, પણ આજે લાધેલા સત્યે તેમનું મન કડવાશથી ભરી દીધું. અનિતાએ આવું વર્તન કર્યું જ કઈ રીતે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથાને, જેનું નામ છે ડોલર વહુ. કોઈની પહેરેલી કે વાપરેલી સાડી વાપરવામાં કોઈ ગુનો તો નહોતો, પરંતુ તેને ભેટ તરીકે આપવી અને એ પણ લગ્ન જેવા શુભ પ્રસંગે, તે ખરેખર અક્ષમ્ય વર્તન હતું. આવું બેશરમ વર્તન અનિતા આટલા કપટથી કરી ગઈ, અને તેને પુરવાર કરવો પણ દુષ્કર હતું. આજે જો નીલાબા તેને પકડીને પૂછે પણ અને આવી ખરાબ વર્તણૂક વિશે, તો પણ શું, બહુ મીઠાશથી તે સમજાવી દેશે, સુરભિ તો મારે મન બહેન જેવી છે, જે સાડીઓ મેં મારા માટે લીધી એવી જ તો તેને માટે લીધેલી. જો નીલાબા તપાસ આગળ વધારે અને પૂછે કે તારી એ સાડી ક્યાં છે હમણાં, હું તને તો પહેરતી કેમ નથી જોતી, તો કદાચ વાત ઉડાવતા અનિતા કહી દે, મેં તો મારા પિયરની એક નોકરાણીને આપી દીધી. પણ તે કદી એમ કબૂલ નહીં કરે કે તેણે વાપરેલી સાડી લગ્નની ભેટ તરીકે આપી હતી, અને તે પણ પોતાની સગી નણંદને. નીલામાને યાદ આવ્યું કે જ્યારે નવી સાડીઓમાં હોય તેવા સળ અનિતાની સાડીમાં ન દેખાયા અને તે વિશે અછડતું પૂછ્યું, ત્યારે અનિતાએ કહ્યું હતું કે તેણે નવી સાડીઓની ગઢ ફરીથી કરી હતી અને જૂની જેવી બનાવી હતી, કારણ કે તેને કારણે કસ્ટમ્સવાળા અકારણે તંગ ન કરે. કેટલું બધું જુઠ્ઠાણું, એક છલનાને ઢાંકવા માટે રચાયેલી એક જુઠ્ઠી કહાની. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નીલાબા ભગ્ન હૃદય ખૂબ જ ગુસ્સે ભરાયેલા સ્વગત જ બબડ્યા, હું ગરીબ હતી અને અમેરિકન ચીજો પાછળ ઘેલી બની હતી, તેમ છતાં મને ખબર હોત તો જૂની સાડીને મેં કદી ભેટ તરીકે સ્વીકારી ન હોત. અતિ દુઃખી હૃદયથી તેમણે તે જ ક્ષણે નિર્ધાર કર્યો કે કદી પણ શ્યામ કે અનિતા પાસે અમેરિકાથી કોઈ પણ ચીજ મંગાવવી નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. દર શનિવારે અનિતા

એ કિટ્ટી પાર્ટીમાં જતી અને જે દરેક સભ્યને ઘેર વારા પરથી ગોઠવાતી. આ શનિવારે આ પાર્ટી પોતાના ઘરે રાખવાનો વારો અનિતાનો હતો. આ પાર્ટી પોટલક રાખવામાં આવી, જેમાં દરેક જણ પોતાના ઘરેથી જે કોઈ એક વાનગી તૈયારી કરીને સાથે લઈ આવે અને બધા ભેગા મળીને બધું જમણ કરે. મૂળ વિચાર એ કે 4-5 કલાકની મોજ મસ્તી કરવી, રમતો રમવી, વાર્તાઓ કે કવિતાઓ કહેવી, ગપ્પા મારવા અને જમી પરવારીને ઘરે જવું. અનિતાએ સાસુને કહ્યું, પ્લીઝ જે તમને બહુ સારી આવડતી હોય તેવી વાનગી બનાવો. નીલાબા માટે આ જરા અઘરું હતું. આજકાલ સવારનો સામાન્ય નાસ્તો પણ તે પોતાની ડોલર વહુને પૂછીને જ કરતા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેઓ આ ઘરમાં કેવળ એક મહેમાન છે અને ઘરના નિર્ણયોમાં ભાગ લેવાનો તેમને કશો જ હક નથી. છતાં પાર્ટીના દિવસે તેમણે સેવનો દૂધપાક તૈયાર કર્યો, સાથે મીઠો કેસર ભાત અને દાળ વડા પણ બનાવ્યા. ટેબલ પર બધું ગોઠવી દેવાનું અને મિત્રોને ચા કે કોફી પાવાનું કામ અનિતા કરવાની હતી. હવે આ પાર્ટીમાં શું આ વાનગીઓ વખણાઈ કે અનિતા પાસે કોઈ નવો વિકલ્પ અને નવો પ્રશ્ન આવ્યો તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પાર્ટીના દિવસે બધું જ ટેબલ પર ગોઠવાઈ ગયું. સર્વ કરવાનું કામ અનિતા કરવાની હતી. હવે મારું અહીં શું કામ છે એમ વિચારીને નીલાબાએ માનસીને બાબા ગાડીમાં મૂકી અને ચાલવા માટે નીકળ્યા. માનસી હવે લગભગ એક વર્ષની થઈ ગઈ હતી. તોફાની પણ ઘણી હતી અને લાંબો સમય હવે તેને શાંતિથી બાબા ગાડીમાં બેસવું ગમતું નહીં. કોઈ અનામ અજંપો નીલાબાને સતાવી રહ્યો હતો. કદાચ પોતાના ઘરથી આટલો લાંબો સમય દૂર રહ્યા એથી પણ એવું થતું હોય. ખૂબ બધી યાદો વચ્ચે જ તેમણે પોતાની જાતને પૂછ્યું કે શું તેઓ હવે પાછા જવા ઈચ્છે છે. અશાંત મનને કારણે તેઓ પોતાનો સામાન્ય રીતે લેવાનો આખો રસ્તો પૂરો ન કરતા પહેલા જ પાછા આવ્યા અને માનસી ઊંઘી ગઈ હતી. હવે જે સર્જાવાનું હતું એ માણવા માટે તમે સૌ પણ અધીરા છો. ઘરમાં પાછા પ્રવેશ કર્યો ત્યારે કિટી પાર્ટી ચાલતી જ હશે. ત્યાં કોઈ વાતચીત, ત્યાં કોઈ વ્યવહાર ચાલી રહ્યો હોય કે પછી પેલી વાનગીઓ વિશેની કોઈ વાત પણ હોઈ શકે, ખરું ને? પણ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમે તમારા પ્રતિભાવોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી સંદેશાઓને ટેક્સ્ટ મેસેજીસ સ્વરૂપે અમારા સુધી મોકલો. આ માટે તમારા પાસે એક વિકલ્પ છે, અમારો વોટ્સએપ નંબર 9512966688. વોટ્સએપ નંબર છે એટલે તમે રેકોર્ડ કરીને ઓડિયો ફાઇલ મોકલો કે પછી સંદેશા મોકલો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો પાલનપુર લખીને જે એપ્લિકેશન તમને મળે તે ડાઉનલોડ કરશો ત્યારે તેમાં રહેલા

સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સના સેક્શનની અંદર તમને એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઈમેલ માટેના માધ્યમ પણ ઉપલબ્ધ થઈ જશે. આ બધામાં તમે રેડિયો પાલનપુર લખીને શોધીને એ એડ્રેસ પર તમારા સંદેશાઓ, પ્રતિભાવો અમને મોકલી આપો. આ સિવાય તમે દુનિયાના કોઈપણ છેડામાં જાઓ અથવા બીજા મિત્રોને આ પાલનપુરના અવાજને પહોંચાડવા, સંભળાવવા ઈચ્છતા હોવ તો અમારી રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધિ તમે તેમને શેર કરી શકો છો. આ માટે ગૂગલમાં જઈ રેડિયો ગાર્ડન વેબસાઇટ ખોલીને ઉત્તર ગુજરાતના એ પાલનપુરના સંભવિત સ્થાનના બિંદુને કેન્દ્રિત કરશો એટલે રેડિયો પાલનપુર ઓનલાઈન સંભળાશે. અમારી મોબાઈલ એપ્લિકેશન થકી પણ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી અમને માણી શકાશે. તો મળીશું આવતા એપિસોડમાં સુધા મૂર્તિની લિખિત અને સુધા મહેતા અનુવાદિત આ નવલકથા ડોલર વહુ સાથે. આરજે એઆર ફરી પાછો આવશે. શુભ દીપાવલી દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: તેના બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં. ત્રણ આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા. સિંહને પણ આ વિચાર ગમ્યો.
1: વાહ, સરસ,
0: તેણે કહ્યું અને પછી ઉમેર્યું,
1: પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ.
0: નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા.

એક દિવસ સસલાભાઈ નો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે? સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું.

0: ફરતા ફરતા તે કુવા નજીક આવ્યું. કુવાની પાળ પરથી તેણે કુવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો.
1: આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો,
2: કેમ રે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ.
3: ઓ જંગલના રાજા, મને માફ કરો, અહીં આવવામાં મોડું થયું, એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી, તેમાં એમ નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી પાંચ સસલા મોકલવા. અમે પાંચે સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ. અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે તેના ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે?
4: સસલું આગળ કઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું,
2: તું મને એ સિંહ પાસે પહેલા લઈ જા, આજે હું એનું જ ભોજન કરીશ.
0: સસલું બોલ્યું,
2: તારી વાત સાચી છે, પણ ગમે તે થાય એને હું એની ગુફામાં જઈને મારી નાખીશ.
3: સારું, હું તમને ત્યાં લઈ જઈશ.
0: અને પછી બંને કુવા તરફ જવા લાગ્યા. સિંહે કુવામાં ડોક્યું કર્યું, તેને પોતાનો ચહેરો દેખાયો. મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ

0: છે.
1: તેણે ત્રાળ પાડી,
2: ડરપોક.
1: કુવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો,
2: ડરપોક.
0: અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કુવામાં ભૂસકો માર્યો. પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

બાલ દોસ્તો, હવે હું તમને સસાભાઈ સાકળિયાની વાર્તા કરીશ. એક હતો શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બે જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યો અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી એ બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલા ભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈ ને મઢીના બારણા બંધ કરી અને એ તો સૂઈ ગયા. એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈ અને બાવાએ પૂછ્યું, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈએ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસાભાઈ સાકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નીકળતારી તુમડી તોડી.

ઓ તો બીન નાઠો. ગામમાં જઈ એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈ અને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી અને સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ પટેલ ની કરતારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીનો ભાગ ભાગી ગયો. પછી પટેલ મુખી ને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કર્યું, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ મુખી નીકળતારું મુખી પણ ભાંગું. આ સાંભળી મુખી પણ બીને ભાગી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા, શિયાળને મળ્યા અને બધી વાત કરી. શિયાળને પણ ગાંઠિયા અને પેંડા ખાવાનું મન થઈ ગયું. એ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈ અને ખાઈ આવીશ. સસલો કહે, પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેવી રીતે? શિયાળ કહે, હું પણ એ તો શિયાળ ભાઈ સાકળિયાને ડાબે પગે ડામ, ભાગ બાવાની તરતારી તુંડી તોડી નાખો, એમ બોલીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે લ્યો ગાંઠિયા અને પેંડાનો સ્વાદ. પછી શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેથી કહ્યું, એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ટામ, ભાગ બાવા નીકળતારી તુંબડી તોડી નાખું. બાવાજી તો સાત પારખી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડવ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો. શિયાળભાઈને ગાંઠિયા ને પેંડા ઠીક મળ્યા.

બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર.

0: સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

કાલે આપણે નિશાળમાં વિશ્વાના જોડાકોક લઈ ગયું. કહે છે કે વનકો લઈ ગયો. વનકો છે જેવો, તને કોણે કહ્યું? મને તો લખડો કહેતો હતો. પણ લખડો ક્યાં સાચું બોલે છે? ચાલ લખડાને જ પૂછીએ. તે હે લખડા, વનકો વિશ્વાના જોડા લઈ ગયો એ વાત સાચી કે? ભાઈ મને બરાબર ખબર નથી, પણ રામકો કહેતો હતો કે છનકે એને કહ્યું કે વનકો જોડા લઈ ગયો છે. ચાલો ત્યારે છનકાને જ પૂછીએ. પેલા છનકા, આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું? કોણ શું? વનકો લઈ ગયો. તો તને ક્યાંથી ખબર? મને તો ભગલો કહે છે કે વનકો જોડા લઈ ગયો છે. આ ભગલો આવે એટલે ભગલા, તે વનકાને જોડા લેતા ભાળ્યો તો કે? ભાઈ ભાળ્યો તો નથી. ઓલે રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો. પણ આ વિશ્વ આવે એટલે વિશ્વા, તારા જ જોડાની તપાસ કરીએ છીએ. કહે છે કે વનકો લઈ ગયો છે. હા ભાઈ ઈ જ લઈ ગયો છે. મને ઓલ્યો રામલો કહેતો તો કે રવલો કહે છે કે વનકો ચોર છે. ચાલો ત્યારે રવલાને પૂછીએ. એલા રવલા, આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે? એ નહીં તો બીજો કોણ લઈ જાય? તે જોડા લેતા ભાળ્યો તો કે? હું કઈ ત્યારે પાસે ઊભો તો એ તો ભીમલો કહેતો તો કે વનકો લઈ ગયો છે. એલા ચાલો બધા ભીમલાને ઘેર ચાલો. હે ભીમલા, તે તો વનકાને જોડા ચોરતા ભાળ્યો તો ને? ભાઈ મેં મારી નજરે નથી ભાળ્યો, કોક કહેતો તું કે વનકો ચોર છે. બાલમિત્રો મજા આવીને વાર્તામાં?

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: ઓ મારા પાલનપુર.
3: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363

પર હાઈ મેસેજ કરીને મોકલું તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: તું શું તામિત,

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને.

કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?

0: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગા.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા

0: રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9966-88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
0: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9966-88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88.

0: અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની

છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

બાકા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સામુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો.

0: 95866 પર અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, અને આપ સૌનો દોસ્ત અને હોસ્ટ દર અઠવાડિયે લઈને આવું છું અવનવી એવી વાતો કે જે હકારાત્મકતાની લાગણીઓ ફેલાવે, સાથે સાથે જીવનમાં કેટલીક જૂની યાદોને વાગોળવાની મજા પણ આપે અને નવા સપના જોવાની તક પણ આપે. આવી જ રીતે હસતા અને ગમ્મતનો ગુલાલ કરતા જિંદગીને હકારાત્મકતાની રીતે આપણે પસાર કરી શકીએ, એ જ તો આપણા સમુદાયિક રેડિયો સ્ટેશનનો મૂળ હેતુ છે. આપ સૌના હૃદયનો અવાજ ત્યારે જ બની શકીએ કે જ્યારે આપ સૌની આવી જ લાગણીઓને અમે વહેંચતા રહીએ. અને એટલે જ હું લઈને આવું છું દર અઠવાડિયે અવનવા વિષયો પર એવી વાતો કે જે તમારા હૃદયને અને મનને પ્રફુલ્લિત કરે, સાથે સાથે તમને પણ એવું લાગે કે આ મારી જ વાત છે. અને આવી વાતોનો જે આખો મેળાવડો સર્જાય ત્યારે તમને પણ એવી વાતો બીજા લોકો સાથે વહેંચવાનું મન પણ થાય. અને આજે એવી જ કેટલીક જૂની વાતોને તમને યાદ કરાવવાની છે, પણ આ માટે સમય અત્યારે મારે તમને કહેવાનો એ વાતોનો એ નથી, પરંતુ એક નાનકડો વિરામ લેવાનો છે. વિરામ બાદ હું ફરી પાછો આવું છું, ક્યાંય જતા નહીં, મારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

వెల్కమ్ బ్యాక్. 90.4 మెగాహర్ట్స్ పార్ రేడియో పాలన్పూర్ పార్ బనాస్కాంఠా డిస్ట్రిక్ట్ కేళవణీ మండల సంచాలిత આપણા સૌના અવાજ એટલે કે સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે ઈઆર. મેં ક્યાંક મારા મિત્રએ મને મોકલી આપેલી એક નાનકડી પુસ્તક અને એની સાથેની એક નાનકડી ચિઠ્ઠીમાં આ વાંચ્યું હતું અને મને ખૂબ જ આનંદથી એ વાંચવાની મજાની અનુભૂતિ થઈ હતી અને એટલે જ હું અહીંયા તમારી સાથે આ વાતને શેર કરું છું. ખરેખર આપણા સૌ માટે પણ એટલું જ એ પોતાનું અંગત લાગી શકે તેવું અને સાચું પણ છે. જુઓ, એક એવા દિવસો પણ આપણી પાસે હતા કે જ્યારે આપણે શાળાએ જવા માટે આપણા સ્વયં પગે ચાલીને જતા, કારણ કે સાયકલ કે બસમાં મૂકવા જવા કે આવવાનો કોઈ રિવાજ જ ન હતો. સમય તો ખૂબ હતો, પરંતુ એવી કોઈ પદ્ધતિ જ ન હતી. એકલા જ જવાનું, શરૂઆતના એકાદ બે દિવસ કોઈ મૂકવા આવે, પણ ત્યારબાદ તો આપણે મિત્રો સાથે ટોળીમાં જાતે ચાલતા જતા અને નજીકની શાળાએ જ. માતા પિતાને કદી ચિંતા પણ કરવી ન પડતી હતી કે સ્કૂલમાં મોકલ્યા પછી કંઈ સારું થશે કે ખરાબ આપણી સાથે, કારણ કે એમને કોઈ ભયભીતતા અથવા તો એવો કોઈ ભય પણ આપણા માટે ન હતો. પાસ કે પછી ફેલ એવું એમને જ માત્ર ખબર પડતી. આપણને એનાથી બહુ ઝાઝી કોઈ નિસ્બત લેવા દેવા હતી જ નહીં અને ટકાવારી ને ટકા એ તો

વાંચતું નહીં. ટ્યુશન જતા હોવાની કબૂલાત કરવી કે પછી પુસ્તકોની ગાઈડ રાખવી પણ આપણા સૌ માટે શરમની વાત હતી, કારણ કે બંને કામ તો કોઈ ઠોઠ વિદ્યાર્થી હોય ને અથવા ઠોઠમાં ગણાય એ જ કરતો, અને એટલે એ પણ અસામાન્ય વાત હતી. યાદ છે ને તમને અને મને પણ? તો યાદ કરો આવી બીજી કેટલી એ સમયની શાળાની વાતો તમને યાદ આવે છે. ત્યાં સુધી હું જઉં છું એક નાનકડો વિરામ, ફરી મળું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હલો મિત્રો, તો આપણે વાત કરી રહ્યા છીએ જૂના સંસ્મરણોની, અને એ સમયે શાળાએ જતા ત્યારે આપણું શિક્ષણ અથવા તો આપણું બિહેવિયર કેવું હતું તે વાત. હું છું આરજે યાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. એ સમયમાં યાદ હોય ને તો આપણે છે ને પીપળાના પાન કે પછી પેલી મયુર પંખના પાન, જેને આપણે વિદ્યાના પાન કહેતા, અને એને આપણે પુસ્તકમાં રાખતા, સુકાઈ જાય ત્યારે જર્જરિત ન થવા દેતા, એને સાચવી રાખતા. આપણે એવું માનતા કે એનાથી બુદ્ધિ વધી જશે, અને સાચે એવો અનુભવ પણ થતો. દફતર અને કપડાની થેલીમાં કે પછી પેલા સેચલમાં, અને આગળ જઈને એલ્યુમિનિયમની એક પેટી, એમાં પુસ્તકો અને નોટબુકને સરસ રીતે ગોઠવવામાં આપણે સૌ નિષ્ણાંત હતા. હરીફાઈ પણ થતી કે કેવી રીતે આપણે કોને બહુ સુંદર રીતે પુસ્તકો ગોઠવ્યા છે. યાદ આવે છે ને? સાચે. એવી જ બીજી વાત હતી કે દર વર્ષે નવો ક્લાસ શરૂ થાય ને એ પહેલાં પુસ્તકો અને નોટને પુઠ્ઠા તરીકે માગીને મેળવેલ દૈનિક પેપરની પસ્તીથી, અને વિશેષ કરીને પેલા બ્રાઉન પેપર ચડાવવું ને, એ તો એક વાર્ષિક ઉજવણી અથવા તો તહેવાર હોય ને એવી અનુભૂતિ થતી હતી. એ જ મજા, એ જ આનંદ આજના નવીન પુસ્તક લેમિનેટેડ એની પર લગાવેલા

બુક બાઇન્ડિંગનું સરસ નામ. હવે તો એમ કહેવાય ને કે સ્ટીકર ઉપર વિદ્યાર્થીનું નામ છાપીને ફોટો છાપીને મળે છે, પણ એવો આનંદ, એવો ઉત્સાહ, એવી ઉજવણી એ બાળકોને કે માતા પિતાને થાય છે ખરી, કે પછી એ વર્ગખંડમાં જોવા મળે છે? ચકાસવા જેવી બાબત તો ખરી. ચકાસી જુઓ, વિચારી જુઓ અને યાદ કરી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શિક્ષણ મેળવવા જવું શાળામાં, એટલે માત્ર પુસ્તકનું જ્ઞાન, કેટલીક વાતો શીખવી ને એ શીખેલી વાતોની પરીક્ષા આપવી, એ આજના સમયની એક વ્યાખ્યા છે. આપણા સમયમાં શાળાનું મહત્વ કંઈ આવું તો નહોતું જ, ખરું ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં આજનો શો, જેમાં આપણે જૂની યાદોને યાદ કરી રહ્યા છીએ. એની લાગણીઓને આપણે ફરીથી જીવવાનો પ્રયાસ કરવો જોઈએ કે નહીં, એ વિશે વિચાર કરવાનો છે. મિત્રો, એવી જ વાત હતી કે વર્ષના અંતે આપણે પુસ્તકોને વેચી દેતા અને નવા વર્ષની સેકન્ડ

બ્રાન્ડ પુસ્તકોને લઈ આવતા મોટા ભાગના, અને કદી એમાં આપણને શરમ ન હતી. અરે, કારણ કે એ સમયમાં પુસ્તકો બદલાતા પણ ન હતા અને સિલેબસ પણ, અને આપણને એનો ગર્વ રહેતો કે સસ્તામાં મમ્મી પપ્પાને મદદ કરવા અડધી કિંમતના પુસ્તકો લઈ આવ્યા છીએ. આપણા માતા પિતાને પણ કદી એવું એ સમયમાં લાગ્યું જ નથી કે અભ્યાસ અથવા તો બાળકને અભ્યાસ કરાવવો એ એક બોજ છે. સાયકલના આગળના ડંડા ઉપર એક મિત્ર અને પાછળના કેરિયર પર બીજો મિત્ર, એને બેસાડીને ગલીઓમાં ફરવું એ આપણો રોજનો કાર્યક્રમ હતો. અને ઘરમાં એકાદ સાયકલ હોવી એ તો ફોર વ્હીલ જેટલો ઠાટ અને રૂઆબ લાગતો, અને કદાચ કેટલાય કિલોમીટર છે ને આમ જ ફર્યા હોઈશું. એટલે તો બધા રસ્તાઓ, સ્થળ અને એ વિસ્તારોની પરિસ્થિતિ, લોકો પ્રત્યેનો પ્રેમ, લાગણી અને કોઈકને મદદ કરવા માટે દોડીને સાયકલ પરથી દૂધની થેલી કે કરિયાણું લઈ આવવાનો આનંદ એ આપણી પાસે જ હતો. ખરું ને? યાદ તો કરો, તમે ક્યારે ક્યારે આ સાયકલનો ઠાટ અનુભવ્યો છે? અને અનુભવ્યો છે તો મને કહેવાનો છે. વિચારી રાખો. ત્યાં સુધી લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી પાછો મળું છું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર. હું છું RJER. શ્રોતા મિત્રો, કાન ખેંચાઈને લાલ થવા દેવા કે અંગૂઠા પકડવા, આ બધાથી આપણને ક્યારેય આપણું સ્વાભિમાન એ દુખાયું હોય ને એવો અનુભવ જ નહોતો થયો, કારણ કે એનો અર્થ જ આપણને ખબર ન હતો. ખરું છે ને? અને આજે માત્ર કોઈ વઢી પણ લે ને તો બાળક ઘરે આવીને તમાશો કરી મૂકે છે. ઘરે કે સ્કૂલમાં કોઈ વઢે અને સ્કૂલના ટીચરના હાથનો માર ખાવો એ તો સામાન્ય વાત હતી.

એને ક્યાંય પણ લાકડાની પટ્ટીથી, કપડાં ધોવાના જૂના ધોકાથી કે જે મળે એ બોલથી નિર્લજ્જપણે પગમાં ચપ્પલ વગર ક્રિકેટ રમવું ને, એ જ આપણી મજા હતી. અને એની મજાના વિશે આપણને જ ખબર હતી, કારણ કે આપણને બસ રમવું જોઈતું હતું. ને ક્રિકેટની અંદર પછી એવી જ પ્રેક્ટિસથી તો આપણે આપણા શેરીના સચિન તેંડુલકર આપ્યા હતા. કદી ખિસ્સા ખર્ચી માંગતા જ નહોતા આપણે, અને માંગવાની ભૂલ થાય તો પપ્પા આપતા પણ નહોતા, અને મમ્મી એ તો વળી બોલવા જ ન દેતા. તો આપણો ખર્ચ બહુ નાનો હતો. કંઈ નહીં એમ કહીએ ને તો એમ પણ ચાલે. વર્ષમાં ક્યારેક મસાલેદાર મમરા કે એક ટોફી કે કેન્ડી મળી જતી, અને બહુ મોટું ગિફ્ટ લાગતું આપણને તે. અને એમાંય જો આઈસ્ક્રીમ મળે તો આનંદ આનંદ, આપણે ખરેખર ખુશ થઈ જતા. અને પેલા બરફ ગોળાની તો વાત જ શી કરવી, એના માટે તો ઘણાય નાના અમથા કામો પણ આપણે મમ્મી પપ્પાના કરી આપતા. અને બસ પછી એ બરફ ગોળાની ચુસ્કીથી આનંદ મળતો. યાદ આવે છે તો ફરી કરી લો યાદ, અને ત્યાં સુધી લઈ લો હું આ નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, એનો અર્થ એવો છે કે નાની નાની જરૂરિયાતો તો ઘરમાં કોઈ પણ પૂરી કરી દેતું હતું, અડોશ પડોશમાં પણ પૂરી થઈ જતી. કારણ કે ઘરો સંયુક્ત હતા, પરિવારમાં સભ્યો હતા, આનંદ લાગણી અને પ્રેમ લખલોટ હતો. પડોશીને ત્યાં કંઈ સારી સુગંધ આવે તો માગવા જવું પડે કે અપેક્ષા રાખવી ન પડતી, વાટકીનો વ્યવહાર આવી જ જતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં અંતરંગ કેટલીક જૂની યાદો કે જે હૃદયને અને મનને પ્રફુલ્લિત કરી દે છે અને એની આજે ફરીથી જરૂરિયાત પણ છે. ભલે ને નવા સ્વરૂપમાં પણ જીવવું જોઈએ. ક્યારેક ઘરે બનેલી કોઈ સારી વસ્તુ છે ને કોઈને ગમે કે ન ગમે એકવાર તો પહોંચાડી જુઓ, કદાચ મજા આવી જાય. દિવાળીએ છે ને ફટાકડાની લડીઓ તોડીને એક એક ફટાકડો ફોડવો કદી ક્યારે આપણને કોઈને પણ શરમજનક નહોતો લાગતો. આજે લાગે છે, આજે એમ થાય કે ભાઈ હેર જ ફોડવી જોઈએ અને જો અડધી રહી જાય તો

કહેવાય નહીં. અને કરકસર રૂપે દેવદિવાળી માટે પાછું એ દિવાળીના ફટાકડામાંથી જ બચાવવાનું, થોડું થોડું કાઢવાનું ને એને સંઘરવાનું, એ ડબ્બાને રોજ જોવાનો, ખૂબ મજા આવતી. આપણે કદી આપણા માતા પિતાને કહી શક્યા નથી કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ, કારણ કે આઈ લવ યુ બોલતા આવડતું જ નહોતું. બસ આંખો ઝૂકી જાય, સ્માઇલ કરી લઈએ અને એમની

ત્યાંથી નીકળી જઈએ એ જ તો આપણો પ્રેમ હતો અને એ સમજી પણ જતા. આજે તો દુનિયામાં ઘણા અસંખ્ય આંચકાઓ અને લાગણીઓ અને તિરસ્કારોનો અનુભવ થાય છે ત્યારે આ બધી જ વાતો યાદ આવે છે. એ ક્યાંય ગઈ નથી, સ્વરૂપ બદલાયું છે, પણ આપણે બધા એમાં જીવવાનું ભૂલી ગયા છીએ અને પછી કહીએ છીએ કે અમને આનંદ, મજા અને ખુશી આવતી નથી, પહેલાં આવતી હતી. તો મેં યાદ એટલા માટે કરાવ્યું છે કે આપણે સૌએ આ વાતોને ફરીથી નવા સ્વરૂપમાં જીવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરાય, પણ કેવી રીતે એ તો તમારે વિચારવાનું છે. તો વિચારી જુઓ, મળો જો આ બ્રેક બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આમ તો છે ને, ફક્ત સંઘર્ષભરી દુનિયાના એક ભાગ જ આપણે બની ગયા છીએ. કોઈને જે માગ્યું તે મળ્યું ને કોઈને ન પણ મળ્યું, કોણ જાણે કેમ. સ્કૂલની બેન્ચ ઉપર ડબલ કે ટ્રિપલ સીટમાં બેસવું અને સ્કૂલની બહાર નાનકડી ટપરી પર મિત્રે આપેલી ટ્રીટમાં મજા કરવી, એ આપણી ઉદારતા છે. આજે મોટી હોટલોમાં એ ટ્રીટ મળતી નથી, એ મિત્રો જ ક્યાં છે. આજે દુનિયાના કોઈ ખૂણે હોઈએ, પણ સત્ય એ છે કે આપણી સાચી દુનિયામાં ઉછર્યા અને હકીકતનો સામનો તો આપણે જ કર્યો. કપડાં ચોખ્ખા રાખવા કે સંબંધોમાં ઔપચારિકતા જાળવવી એ આપણો સ્વભાવ નહોતો. નાસ્તો જમણ સિવાય અખબારમાં લપેટ

પેલી રોટલી કદાચ થોડીક ગોળવાળી ને ટિફિનમાં લઈને જવાની મજા આજના બાળકો નહીં સમજી શકે, તમને ને મને બંનેને ખબર છે. આપણે આપણા ભાગ્યને કદી દોષ આપ્યો નથી. જેનું જીવન છે અને જેવું છે હર્ષભેર જીવીએ છીએ. એ જ આપણી માનસિકતાએ આપણને આગળ વધાર્યા છે. અને જીવન આપણે જીવ્યું એ આજના સમય સાથે કદી સરખાવવાનું આપણે આવવાનું જ નથી. આપણે સારા હતા કે ખરાબ એ ખબર નથી, પણ આપણો સમય ચોક્કસથી સારો હતો, લાગે છે ને એવું? તો ચાલો એ સમયને વાગોળીએ, નોંધ ટપકાવીએ, કહેતા રહીએ, વાર્તાઓ અનુભવોને યાદ કરતા રહીએ, મિત્રો અને જે સાંભળવા ઈચ્છે છે બાળકોને કહેતા રહીએ. કારણ કે સારી વાતો કહેવાથી આનંદ આપે છે. વિરામ બાદ ફરી મળું છું કે તમારે તમારી સારી વાતો મને કેવી રીતે કહેવાની છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો ભાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ RJAR ની સાથે.

અને હવે છેલ્લે હું સૌથી મહત્વપૂર્ણ બાબત કહેવા માગું છું કે આજે હું મારી સંકોચની પરિસ્થિતિમાંથી બહાર આવીને હૃદયપૂર્વક મારા દેવતા સમાન હંમેશા યાદ રહેતા મારા માતા પિતાને કહું છું, અને આપ સૌ પણ જો આ કહેવા માંગતા હોય તો કહેજો કે તમારા જેવો અદ્વિતીય પ્રેમ, લાગણી, આશીર્વાદ, કાળજી અને આપેલા સંસ્કારો માટે હું સદાય આભાર

કરી રહીશ. એક વાત નિશ્ચિત છે કે આ જેમને પૂરેપૂરું સાંભળ્યું ને મારો શો, એમના જીવનની ચોક્કસથી કેટલીક સુંદર પળો એમને યાદ આવી ગઈ હશે. પણ મારું અપેક્ષીકૃત તમારી પાસેનું એક લાગણી ભર્યું ઈજન એ છે કે તમારે આ વાતોને માત્ર સાંભળવાની નથી, તમે પણ તમારી વાતોને યાદ કરો અને બીજા મિત્રોને કહો. સાથે સાથે કેટલીક વાત, કેટલાક કિસ્સા એવા હશે કે જે તમે બીજા મિત્રોને નહીં, આપણા આ સમુદાયને, આપણી સામુદાયિક રેડિયો સ્ટેશનના પરિવારને કહેવા ઈચ્છો છો તો મને મોકલી આપો 9512-66-88 પર. આ સિવાય અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને એક્સ પર તમે પોસ્ટ કરી શકો, તમારા અવાજમાં રેકોર્ડ કરીને મોકલી શકો. આ બધા જ એકાઉન્ટ્સ તમે રેડિયો પાલનપુર લખીને સર્ચ કરી શકો. એ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર ઉપલબ્ધ છે. એમાં પણ આ સોશિયલ મીડિયાના એકાઉન્ટની લિંક્સ છે. આ સિવાય આવી સુંદર વાતોને બીજા મિત્રો સુધી પહોંચાડવા ઈચ્છો છો, આપણા અવાજને બધા સુધી પહોંચાડીને સાચા પાલનપુરી બનવા ઈચ્છો છો તો રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. એ વેબસાઇટને ગૂગલમાં સર્ચ કરી ઉત્તર ગુજરાતના બિંદુને કેન્દ્રિત કરવાથી રેડિયો પાલનપુર સાંભળી શકાશે. ફરી મળીશ આવતા અઠવાડિયે આવી જ નવી વાતો લઈને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર

કરી શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 95 12 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો, નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકમાં પાલનપુરના કેટલાક ધાર્મિક સ્થળોની, કે જે ઐતિહાસિક છે. આ એપિસોડમાં આપણે જાણીશું પાલનપુરના આવા કેટલાક બીજા ઐતિહાસિક સ્થળો વિશે. તો ચાલો શરૂઆત કરીએ આજના એપિસોડની પાલનપુરની ઝલકમાં. આજે સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ મુર્શદનો રોજો. પાલનપુરની પાવન ધરા પર 3 ઓલિયા સૂફી સંતોના પગલા થયા. તેમાં હઝરત મુશરત સાહેબ કાશ્મીરથી ફરતા ફરતા પાલનપુર પધાર્યા. સૂફી સંત અનવર કાઝી સાહેબ એ વિસનગરથી પાલનપુર પધાર્યા અને બાદશાહ અબીરશા બાપુ પાલનપુરની ભૂમિ ઉપર જન્મ્યા. આ અલગારી સૂફી સંતોએ હિન્દુ મુસ્લિમ વચ્ચેનો આ ભેદ કદી માન્ય ન રાખ્યો. માનવતા પ્રેમી બની રામ રહીમ, કૃષ્ણ કબીર તેમજ ઈશ્વર પૈગંબરની અમર વાણી સુનાવી સાદગી ભર્યા જીવનની ઉચ્ચતમ ફિલોસોફી એ આ 3 સૂફીઓએ આપી. આ 3 મહાન આત્માઓનો મકબરો એ પાલનપુરમાં મીરા દરવાજાની બહાર એક પવિત્ર સ્થળ ઉપર બનાવવામાં આવ્યો છે, જે આજે શ્રદ્ધાળુઓને શાંત આપી રહ્યો છે. આ પવિત્ર આત્માઓના જીવન તરફ એક નજર કરીએ. શ્રી હઝરત મુશરત સાહેબ 19મી સદીના અંત ભાગમાં શ્રી હઝરત મુશરત સાહેબ એક કાશ્મીરથી ફરતા ફરતા પાલનપુર આવ્યા. મીરા દરવાજા જ્યાં આજે તેમની દરગાહ છે તે જગ્યાએ તે સમય સાવ ખુલ્લી હતી. એ ભાંગી તૂટી કુટીર કરીને તેઓ લગર વગર વસ્ત્રોમાં ખુદાની બંદગી કરવા લાગ્યા. સ્વભાવે શાંત અને સૌમ્ય પણ ગંભીર મુખમુદ્રા ધરાવતા મુશરત સાહેબ હંમેશા પોતાની ધૂનમાં મસ્ત રહેતા. એમને કોઈ ખેવના ન હતી. પોતે જાજુ બોલતા નહીં, જોત જોતામાં શહેરમાંથી અને નજીકમાંથી ધર્મ ભાવનાવાળા લોકો એમના દર્શને આવવા લાગ્યા. માંદા બાળકોને, તકલીફવાળા લોકોને પોતાના સ્વજનો ગણીને તેઓ એમના દર્દને દૂર કરતા અને તેઓ આ લોકો

પોતાના આશીર્વાદ આપતા. ધીમે ધીમે તેમની સુવાસ એ પાલમપુરના નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજી સુધી પ્રસરી. નવાબ પોતાના રસાલા સાથે તેમના દર્શનાર્થે આવ્યા. એમના ઉચ્ચ ચરિત્રથી અત્યંત પ્રભાવિત થઈ પહેલી જ મુલાકાતમાં તેમણે ઓલિયાને પારખી લીધા અને અવારનવાર મુશરત સાહેબના દર્શને આવતા. આમ તેમની સાથેનો સંત સમાગમ એ વધવા લાગ્યો. પોતાના રાજમાં આવા ઓલિયા સૂફી સંત આમ ભાંગી તૂટી કુટીમાં પડ્યા રહે એ નવાબ સાહેબને સહેજ પણ ન ગમતું. એ માટે તેમણે સુઘડ આવાસ કરાવી આપી પોતાના વિશ્વાસુ મુસાયફો મારફત વિચાર મૂક્યો. આ પણ અલ્લાહની બંદગીમાં મસ્ત રહેવાવાળા મુશરત સાહેબને એમાં ઇનકાર હતો અને પોતે તેઓ એમાં ન રહી શકે એવું જણાવ્યું. મુશરત સાહેબ કોઈ વાર શહેરમાં ફરવા નીકળતા, લોકોને મળતા, નવાબ સાહેબના આગ્રહને વશ થઈ રાજ દરબારમાં પણ જતા, સૌ વચ્ચે ધર્મ અને ભક્તિની ચર્ચા કરતા. કોઈ વાર અચાનક કોઈ બાબત કે બનાવ અંગે તે કહેતા તે પ્રમાણે જ બનતું અને તેમજ ભાવિમાં ગેબી ડોકિયું કરવાની અને અદૃશ્યમાં દ્રષ્ટિ કરવાની તેમની શક્તિ અંગે લોકોને ગજબની શ્રદ્ધા હતી. તેમના ચમત્કાર આશીર્વાદ અને વચન સિદ્ધિના અનુભવથી નવાબ સાહેબથી માંડી અને તમામ શહેરીજનો તેમના ઉપર ખૂબ જ ભાવ વિભોર હતા. આગળ વાત કરીશું અનવર કાઝી સાહેબની. મળું છું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે

શ્રી અનવર કાઝી સાહેબ, વિસનગરના આધ્યાત્મિક સૂફી સંત જ્ઞાની કવિ શ્રી અનવર કાઝી સાહેબ એ ઈસવીસન 1915માં પાલનપુરમાં આવ્યા. નવાબ સાહેબ શ્રી શેર મોહમ્મદ ખાનજી તેમના ઉપર ખૂબ જ પ્રેમભાવ હતો. નવાબ સાહેબે તેમને ખાસ આગ્રહ કરીને રાજગઢી દરવાજા બહાર હાથીખાના નજીક આવેલા ચંદ્રમહેલમાં ઉતારો આપ્યો. ત્યાં તેમની તબિયત થોડી નરમ હોવાથી વૈદ હકીમો દ્વારા તેમનો ઈલાજ કરાવ્યો. એમના જ્ઞાનની ક્ષિતિજો વિશાળ હતી. તેમના ભજનો અને ગઝલોમાં આત્મજ્ઞાન અને અભેદ જ્ઞાનની વાત નિરોપાયેલી હતી. તેઓ ગુજરાતી, ઉર્દુ, હિન્દી, ફારસી, રાજસ્થાની અને સિંધી એમ 6 ભાષાઓમાં કાવ્ય લખતા. ધીમે ધીમે તેમની તબિયત વધુ બગડતી ગઈ અને ઈસવીસન 1916માં 74 વર્ષની વયે તેઓએ દેહ ત્યાગ કર્યો. તેઓના જનાજાને શાહી ઠાઠમાટ સાથે હઝરત મુશરત સાહેબની દરગાહમાં લાવવામાં આવ્યો અને દરગાહના કમ્પાઉન્ડમાં દક્ષિણ ભાગમાં એમને દફનાવી એ સ્થળે દરગાહ બનાવડાવી. આગળ આપણે વાત કરીશું અમીર શાહ બાપુની, તો મળું છું નાનકડા વિરામ બાદ.

પુનઃ જન્મ એ પાલનપુરના પઠાણ કુટુંબમાં થયો. આર્થિક ગરીબીના કારણે શાળામાં ભણવા જવાની ઉંમરે તે મજૂરી જતા. તે સમયે પાલનપુરમાં બીડી વાળવાનો ઉદ્યોગ એક ગૃહ ઉદ્યોગ જેવો બની ગયો હતો. અમીરશા બાપુ બીડીઓ વાળી ગુજરાન ચલાવતા, પણ તેઓને તેમાં સંતોષ ન હતો. નવરા પડતા કલાકો સુધી રાત્રે તારા જોયા કરતા, દિવસે બીડીઓ વાળતા, કોઈ વાર ખુલ્લી જગ્યામાં જઈ ખુદામાં એટલા બધા લીન થઈ જતા કે બીડીઓ વાળવાની બાકી રહી ગઈ છે તેનું ભાન જ ન રહેતું. ખુદાના સ્મરણ અને ભક્તિ તરફથી પાછા ફરતા ત્યારે કેટલીક વાર તો તેમના આશ્ચર્ય વચ્ચે બાકી રહેલી એ બીડીઓ વળાયેલી જોતા. આવા ચમત્કારની વાત તેમના મિત્રો અને તેમના પિતાને કરતા તેમના પિતાએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ થતાં તેઓ રાત્રે જ ઘર છોડી અને બાલારામના જંગલોમાં જઈ અઘોર તપસ્યા કરવા બેસી ગયા. કહેવાય છે કે અહીં તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. 12 વર્ષ પછી જ્યારે પાલનપુર પાછા પડ્યા ત્યારે ગામથી દૂર એક ગરનાળા પાસે કુટીર બનાવી રહેવા લાગ્યા. તેમના માટે 7-1 જગ્યાઓથી ભાણું આવતું અને તેમાંથી પોતે પ્રસાદ લઈ બાકી સાધુ સંતોને આપી દેતા. એમના અનેક ચમત્કારો લોકોમાં ચર્ચાવા લાગ્યા અને દર્શનાર્થે વધુમાં વધુ લોકો આવવા લાગ્યા. ઈસવીસન 1978માં તેઓનું અવસાન થતાં તેમના સેંકડો ચાહકોએ તેમનો જનાજો શહેરમાં ફેરવી મુશરત સાહેબ અને અનવર કાજી સાહેબના રોજાની વચ્ચે દફનાવી તેમની યાદ તાજી રાખવા તેમની કબર પર રોજો ચડાવ્યો. તો આ વાત હતી પાલનપુરના એ ઐતિહાસિક સ્થળોની અને એવા મહાન સૂફી સંતોની કે જેઓ પાલનપુરના હૃદયમાં હજી પણ ધબકતા રહે છે. આગળ આપણે વાત કરવાની છે કે પાલનપુરની ધરતી કે જેણે હંમેશા સુખની પૂનમનો ચંદ્ર જોયો છે, એ ધરતી ઉપર એક સમયે અમાવસનું અંધારું પણ છાયું છે. અને એ દુઃખભરી અમાવસ એ ક્યારે આવી, ક્યારે આવી આપત્તિની પળો જાણીશું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તેરમાં સૈકામાં સમૃદ્ધિના શિખરે ચડેલા પાલનપુર ઉપર પ્લેગ, કોલેરા, વિનાશક વર્ષા, કપરા દુષ્કાળ અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સાથે માનવ સર્જિત કોમી તંગદિલી જેવી અનેક આપત્તિની પળો આવી કે જે પાલનપુરના વિકાસમાં અવરોધ બની. આવી આપત્તિની પળો તરફ નજર કરીએ તો સૌથી પહેલા આવ્યો પ્લેગ કોલેરાની બીમારી. ઈસવીસન 1682 એ આસપાસના વર્ષોમાં દિવાન કમાલ ખાનના સમયમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. પાલનપુર શહેરના લોકોએ મોટા પ્રમાણમાં હિજરત કરવી પડી. ઈસવીસન 1834 દિવાન ફતેહ ખાનના સમયમાં પણ પ્લેગનો હુમલો થયો, જે પ્રથમ પાંથાવાડામાં દેખાયો. પાલનપુર ખાલી થયું અને આ હુમલો મારવાડ તરફથી આવ્યો. ઈસવીસન 1842 કોલેરાની મહામારી ફાટી અને એ સમયમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. પાલનપુર અને પાલનપુરના કેટલાક ગામો ઉજ્જડ બની ગયા. શ્રોતા મિત્રો, આ વાત હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, કે જે પરેખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ પ્લેગની તો ઈસવીસન 1883 પાલનપુરમાં કોલેરાના રોગથી કેટલાક મૃત્યુ થયા અને નગરજનોએ હિજરત કરી. આ જ પ્રમાણે ઈસવીસન 1897, 1906, ડિસેમ્બર 1909 આ બધામાં પણ પ્લેગની આ મહામારીએ પાલનપુરને વધારે રમઝોડી. આગળ વાત કરીશું વિનાશક વર્ષા વિશે, કે વિનાશની આ વર્ષાએ

ઈસવીસન 1808 દિવાન ફિરોઝ ખાનના સમયમાં ભારે વિનાશક ધરતીકંપ અને મુશળધાર વર્ષા થઈ કે જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. ઈસવીસન 1843માં આવી જ એક વિનાશક વર્ષાના કારણે ઘણી જાનહાનિ થઈ. ઈસવીસન 1847માં પાલનપુરમાં વરસાદી તોફાનો સેંકડો માણસોને બેઘર બનાવી ગયા, પરાવાર નુકસાન થયું. એવી જ રીતે ઈસવીસન 1855માં પણ ભારે વિનાશક વરસાદ આવ્યો કે જેના લીધે જાનહાનિ અને ભારે નુકસાન થયું. દિવાન જોરાવર ખાને ખુદાની બંદગી કરી, દુઆઓ માગી અને આ તોફાન સમી ગયું. દિવાને ગરીબોને ઘણી મદદ કરી. ઈસવીસન 1862માં પણ આવું જ એક વિનાશક માવઠું આવ્યું. અનાજ કાપણીનો સમય હતો અને જેના લીધે આ અનાજ એ સડી ગયું. આ વરસાદ એ સડિયલ વરસાદ તરીકે ઓળખાયો. ઈસવીસન 2007ના જુલાઈ માસમાં વરસાદના આરંભે બીજી તારીખે 6 ઇંચ અને ત્રીજી તારીખે 8 ઇંચ મળી સતત 24 કલાક વરસાદ થતાં શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરની મિલકતોને ભારે નુકસાન. માનવજાત એ કુદરત આગળ હંમેશા લાચાર બને છે. કુદરતનો એક બીજા ક્રોધનું સ્વરૂપ છે દુષ્કાળ. શું થયું દુષ્કાળ વખતે પાલનપુરમાં જાણીશું નાનકડા વિરામ બાદ.

ઈસવીસન 1868માં દિવાન જોરાવર ખાનના સમયમાં પાલનપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. તે સમયે મારવાડમાં ભારે દુષ્કાળ પડતા હજારો ગરીબ લોકોએ પોતાના વતનમાંથી હિજરત કરી. ભૂખ્યા ગરીબ લોકોનું જૂથ પાલનપુર આવ્યું ત્યારે દિવાન જોરાવર ખાને તેમને આશરો આપ્યો. પાલનપુરમાં દુષ્કાળના સમયે સ્ટેટની મહેસૂલી આવકનો એક મોટો ભાગ માફ કર્યો. સસ્તા અનાજની દુકાનો ખોલી પોતાના લશ્કરના સિપાહીની તકલીફનો

વિસ્તાર કરી તેમના પગારમાં પણ વધારો કર્યો. ઈસવીસન 1899 અને ઈસવીસન 1900 એમ ઉપરાઉપરી 2 વર્ષ પાલનપુર માટે આપત્તિજનક રહ્યા. ઈસવીસન 1899માં કપરો દુકાળ આવ્યો અને ઈસવીસન 1900માં કોલેરા ફાટી નીકળ્યો. મચ્છરીય તાવ શરૂ થયો. દુષ્કાળના કારણે પાલનપુર સ્ટેટ તરફથી રાહત કામ શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1899માં ઓક્ટોબરમાં રાહત કામે આવતા જતા મજૂરોની સંખ્યા 23,915 હતી, તે વધીને નવેમ્બરમાં 35,466 થઈ. મજૂરો તેમજ નગરના કોલેરામાં મજૂરો તેમજ નગરજનોમાં કોલેરાના મોટા સંખ્યામાં મૃત્યુના કારણે વસ્તીમાં મોટો ઘટાડો થયો. ઈસવીસન 1901માં બહુ કપરો દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળ 56મો દુકાળ તરીકે ઓળખાય છે. દેશભરમાં જાણીતો બનેલો આ 56મો દુકાળ એ માનવ અને પશુ બંને માટે કાળ બનીને આવ્યો. આ દુકાળમાં રાજ્ય તરફથી રાહત કામે શરૂ કરવામાં આવ્યું. રાહત કામના મજૂરો દ્વારા પાલનપુરનું માન સરોવર ઊંડું કરાવી લડબી સાથે જોડી દેવામાં આવ્યું. આ દુષ્કાળમાં પાલનપુરની પ્રજાને ઉપયોગી થવા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીએ બ્રિટિશ સરકાર પાસેથી લોન લીધી, જે તેમના પુત્ર નવાબશ્રી તાલિમ મોહમ્મદના વહીવટ દરમિયાન ભરપાઈ થઈ.

કુદરતી આપત્તિઓ વચ્ચે ઝઝૂમી રહેતા પાલમપુરે કોમી તંગદિલીનો પણ સામનો કર્યો, જે તાલે મોમન કદી નતા ઈચ્છતા. તો જાણીએ કે ક્યારે થયા આ કોમી રમખાણો. ઈસવીસન 1946 ઓક્ટોબરમાં પાલમપુરમાં નગરપાલિકાની ચૂંટણી પતી. રાત્રિના સમયે 300 જેટલા લોકોએ એક મહોલ્લા ઉપર હુમલો કરી 2 જણને છુરાબાજીથી ઈજા કરતા વાતાવરણ તંગ બન્યું. શહેરીજનો આખી રાત ભયમાં વિતાવી. બીજા દિવસે સવારના બજાર બંધ હતી. આ સંદર્ભે ચૂંટાયેલા હિન્દુ સભ્યોએ નગરપાલિકામાંથી રાજીનામા આપ્યા. બહાર ગામ ગયેલા નવાબ સાહેબને તારથી જાણ કરતા કે પાલનપુરમાં આવું થયું છે, તેઓ પાછા આવ્યા. મુંબઈથી લોકસંઘ સંસ્થાનું પ્રતિનિધિમંડળ આ માટે પાલનપુર દોડી આવ્યું. તંગદિલી દરમિયાન મોટી બજારમાં બેગમ સાહેબાના કારભારી શ્રી મણીલાલ પીતાંબરભાઈ મહેતા ઉપર છુરાબાજીનો હુમલો થયા પછી કોમી તોફાન સમી ગયું હતું. આઝાદી બાદ કોમી તંગદિલીનો પ્રથમ બનાવ લક્ષ્મણ ટેકરીના મંદિરમાં લોહીના છંટકારા વાળા ગાયના મુખનું હાડકું કોઈ મૂકી ગયું ત્યારથી બન્યું. શહેરભરમાં મોટો ઉશ્કેરાટ ફેલાયો. દર વર્ષની જેમ ઈસવીસન 1967 ઓક્ટોબરમાં દશેરાની સવારી નીકળી હતી. નાની બજાર વિસ્તારમાંથી આ સવારી પસાર થઈ ત્યારે મસ્જિદ નજીક વાજિંત્ર વગાડતા આ સવારી ઉપર પથ્થરમારો થયો. પોલીસે વાતાવરણ શાંત પાડવા પ્રથમવાર ટીયર ગેસ છોડ્યા. આ બનાવને પરિણામે શાંતિ સમિતિના તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યો શહેરમાંથી 27 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1969 સપ્ટેમ્બરમાં અમદાવાદમાં જગન્નાથ મંદિર ઉપર થયેલા હુમલાનો વિરોધ દર્શાવવા પાલનપુરમાં બંધ પડાયો. તે દરમિયાન શહેરમાં તોફાની તત્વો દ્વારા સંખ્યાબંધ દુકાનો અને મકાનોને આગ ચાંપવામાં આવી. લૂંટ, ભાંગફોડ આ બધા બનાવો બન્યા. શાંતિ રાખવા પોલીસ દ્વારા શહેરમાં પ્રથમવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો. બનાવ સંદર્ભે 32 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1972 ઓક્ટોબરમાં નાની બજારમાં દશેરાની સવારી ઉપર પથ્થરમારો થતા મામલો વિચક્યો. 10 જેટલી દુકાનોએ આગ અને 6 જેટલી દુકાનોને ભાંગફોડ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યો. દિલ્હી ગેટ નજીક ગોળીબાર થયો. 18 વર્ષના યુવકને પગે ગોળી વાગતા પગ કપાવો પડ્યો. બીજાને ગોળીબારથી ઈજા થઈ. માનસરોવર નજીક રાવણનું પુત્ર એ દહન થયા વગર જ રહી ગયું. શહેરમાં કર્ફ્યુ નખાયો. 3 દિવસ થોડા કલાકની છૂટછાટ બાદ 4થા દિવસે કર્ફ્યુ ઉઠાવ્યો અને કેટલાકની ધરપકડ. આગળ ક્યારે ક્યારે આવી કોમી તંગદિલી થઈ જાણીશું નાનકડા.

આ કોમે તંગદિલીમાંથી પાલનપુર પણ ના છૂટી શક્યું. ઈસવીસન 1986ના વર્ષમાં પાલનપુરના ઇતિહાસમાં કોમે તંગદિલી માટે તે કલંકરૂપ બન્યું. આ વર્ષમાં 2 ફેબ્રુઆરી, 30 માર્ચ, 24 એપ્રિલ, 16 અને 20 મે, 4 જૂન અને 19 ઓગસ્ટ એમ 6 મહિના જેવો સમય કોમી તંગદિલી વચ્ચે પસાર થયો. તારીખ 3 માર્ચના રાત્રે હુમલાના બનાવમાં એકનું મૃત્યુ થયું અને રાત્રે નખાયેલો કરફ્યુ છેક તારીખ 1 થી 8 સુધી થોડા કલાકની છૂટ સાથે શરૂ થયો. 66 લોકોની ધરપકડ થઈ. 4 જૂનની રાત્રે કોમી આગ એ ભભૂકી ઉઠી, જેને વહીવટીતંત્રએ તાત્કાલિક દાબી દીધી. ઈસવીસન 2002ના ફેબ્રુઆરીમાં ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને સળગાવી દેવાના બનાવના પગલે પાલનપુરમાં 15 જેટલી દુકાનો અને 10 જેટલા લારી ગલ્લાને તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની. તેના કારણે કડક કરફ્યુ લાદવામાં આવ્યો. 115 કલાક પછી તેમાં થોડી છૂટ અપાઈ અને આ કોમી તંગદિલીના કેટલાક ભયંકર પરિણામો આવ્યા. શું પરિણામે આવ્યા કે પાલનપુરમાં કોમી તંગદિલીના આટલા બધા બનાવને કારણે પાલનપુરના આસપાસના ગામડામાં નાના વેપારીઓ તેમજ લોકો ખરીદી અર્થે પાલનપુર આવતા બંધ થયા. શહેરના ધંધા રોજગારને ભારે નુકસાન થયું. નગરજનો વારંવાર થતા તોફાનોને લીધે દુઃખી અને કંટાળાજનક થઈ ગયા. ઈસવીસન 1980માં ગુજરાત સરકારે પાલનપુર શહેરના બનાવો સંદર્ભે ગુજરાત ડિસ્ટર્બ એરિયાઝ એટલે કે મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડરના 1980 હેઠળ પાલનપુર શહેરને અશાંતગ્રસ્ત જાહેર કર્યું. ઈસવીસન 1987માં પાલનપુર શહેર ઉપર શિક્ષાત્મક દંડ નાખવાનો હુકમ કરી નોટિસો કાઢવામાં આવી, પરંતુ તે સમયે તેનો સખત વિરોધ થયો અને દંડ અમલમાં ન આવ્યો. તો મિત્રો, આ એપિસોડમાં આપણે વાતો કરી કે પાલનપુરમાં ક્યારે કુદરતી આફતો આવી અને ક્યારે કોમી તંગદિલી થઈ. પણ આપણું પાલનપુર તો પાલનપુર જ છે અને પાલન

ભૂતપૂર્વના આ નાગરિકો એ ગમે તે માનવસર્જિત આપત્તિ હોય કે કુદરતી આપત્તિ, આપણે લડ્યા છીએ અને હંમેશા જીત્યા છીએ. આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વહીવટી રીત રસમના કેટલાક રસપ્રદ કિસ્સાઓની અને કેટલાક જૂના દસ્તાવેજો વિશે. તો મળું છું આવતા એપિસોડમાં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, રંગીલા પાલનપુરની સાથે રંગીલું રાજસ્થાન, જ્યાં સરહદના સીમાડાઓ પણ એક થઈ જાય છે એવી સોનેરી માટીના આ પાલનપુર અને રાજસ્થાનની સીમાઓ પર એ બંને રાજ્યો વચ્ચેના જે આપણા પડોશી મિત્રો અહીંયા આવે છે અને આપણી સાથે જોડાઈ

અને હળી મળીને આપણા સામાજિક કાર્યોથી લઈ અને આર્થિક કામોમાં જોડાઈ જાય છે. આવા મિત્રો જ્યારે પરદેશની જેમ પોતાના વતનમાં પાછા ફરવાના હોય એ પહેલા જ્યારે આપણી પાસે હોય ત્યારે એમના મનોરંજનમાં એમના દિલને ડોલાવવા માટે પણ આપણે રેડિયો પાલનપુર પર પ્રસ્તુત કરીશું આમ જ રંગીલા રાજસ્થાનના ગીતો અને લોકગીતોને. રાજસ્થાન એટલે ગુજરાતીઓ માટે ફરવાનું સૌથી પહેલું પસંદગીનું સ્થળ. ત્યાં જઈએ ને એટલે આપણને પધારો સા કહેવાના એ ચહેરા અને એ આદર ભાવથી આપણે એટલા બધા મગ્ન થઈ જતા હોઈએ છીએ કે આપણને રાજસ્થાનની એ સૂકી માટી પણ સોનાની ધૂળ સમાન લાગતી હોય છે. ત્યાંનો પહેરવેશ અને ત્યાંના એ મીઠા પકવાન આપણને હંમેશા લોભાવતા હોય છે અને એટલે જ તેમનું આપણને આવકારવાનું આ ગીત આપણા હૃદયમાં પણ પહોંચી ઉઠે છે, આપણા હૃદયને પણ મોહી લે છે. તો આવો સાંભળીએ આ મનમોહક ગીત કે જે આપણને મીઠો સાદ કરે છે રાજસ્થાનની મુલાકાત લેવાનું. ચાલો તૈયાર થઈ જાઓ તો સાંભળવા માટે અને રાજસ્થાનની એક આછેરી ઝલક લેવા માટે 90.4 FM ની સાથે રેડિયો પાલનપુરની સાથે.

શ્રાવણનો ઝરમર વરસાદ હોય અને 90.4 FM નો સાથ હોય અને રંગીલા રાજસ્થાનના ગીતોની મહેક ચાલી રહી હોય ત્યારે એ બિંદણી પોતાના પતિ કે જે પરદેશ ગયો છે કમાવા માટે તેની યાદમાં શ્રાવણ સાથે શ્રાવણના ઝરમર વરસાદની સાથે એની યાદોને વાગોળતી હોય આવા સમયની અંદર અહીં રહેલા આપણા રાજસ્થાની મિત્રોના દિલને પણ ડોલાવવા માટે રેડિયો બાલનપુર લઈને આવે છે આ કાર્યક્રમ ગીતોની રસ્તાની સાથે રાજસ્થાનની માટીની મહેક પણ આ કાર્યક્રમમાં એ હંમેશા તમને મળતી રહેશે 90.4 FM રેડિયો પાલનપુર પર આવો સાંભળીએ શ્રાવણ માસની અંદર ઝૂરતી વિરહતી પીયુને યાદ કરતી આ લોકરચના

પથ્થરોના જડ અચેતન મકાનો સિવાય આપણને સોનેરી માટી જ્યાં જોવા મળે છે એ રાજસ્થાનમાં પણ હૈયાઓ તો આપણી જેમ ધડકતા હોય છે. જ્યારે ત્યાંનો યુવા વર્ગ ત્યાંનું યુવાધન એ કમાવા માટે દૂર જાય એટલે ત્યાંની એ બિંદણીઓને એમના પતિની એમના પ્રિયતમની યાદ હંમેશા સતાવતી હોય છે. અને એ વખતે એમની સાથે જ્યારે માત્ર કોઈ બીજું નહીં પણ પક્ષીઓનો કલરવ હોય છે, એ પાણીના બેડલા લઈ અને કૂવા સુધી કે મીઠી વાવડી સુધી જતી હોય ત્યારે એમની પાસે એ પક્ષીઓનો કલરવ જ તેમની વાતોને સાંભળવા માટે તૈયાર હોય છે. બસ આવી જ કોયલ સાથે મીઠડી ભરી વાતો કરતી એ રાજસ્થાની નારનું આ લોકગીત સાંભળીશું અને આપણા હૈયાને પણ રાજસ્થાની રંગ આપીશું. 90.4 FM પર રેડિયો પાલનપુર પર.

રેપ મ્યુઝિકના જમાનામાં ફોક સંગીતની સાથે વેસ્ટર્ન કલ્ચર કે પછી આપણું ગુજરાતી કે પછી મુંબઈ કે અન્ય કોઈ પણ સ્ટેટનું સંગીતને મિક્સ કરી દેવામાં આવે અને આ ફ્યુઝન જે બને છે ત્યારે એ ફ્યુઝનની સાથે આજના માહોલમાં જોડાતી વસ્તુઓ અને વાતો પણ આવી જાય. વર્ષો પહેલાંની એ ગાગર અને નારીના ઝાંઝરની વાતની સાથે આજે ફોર્ચ્યુનર અને બાઇકની વાતો પણ આવી જાય છે. આવું જ એક રંગીલું ગીત રાજસ્થાની લહેકાનું આપણે ફોક સંગીતના ફ્યુઝન સાથેનું સાંભળીશું અને ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં આવી જ રંગીલા રાજસ્થાનની રંગત સાથે. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો 91.4 FM ની સાથે રેડિયો પાલનપુર પર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM, અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ હરોળમાં ધોરણ 12માં સાયન્સ ફેડમાં ખૂબ સારી સફળતા મેળવી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર એવી દીકરી રિયા નિકેશ ચંદ્ર બારોટને મળીએ. કેમ છે રિયા?
2: મજામાં.
1: રિયા, ધોરણ 12 સુધીના અભ્યાસકાળ દરમિયાન અનેક સ્કૂલોમાં અભ્યાસ કરીને છેલ્લે શ્રીરામ વિદ્યાલયમાં નામ રોશન કર્યું અને આ સ્કૂલના અંદર અભ્યાસ કર્યો, તો કેટલી બધી સ્કૂલો બદલી આજ સુધીમાં?
2: મેં આજ સુધી કુલ 6 સ્કૂલોમાંથી અભ્યાસ કર્યો છે. સૌથી પહેલા હું શ્રીસ્થલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધપુર હતી, એના પછી કાણોદર પ્રાથમિક શાળા નંબર 4, ત્યાંથી સંતન્નાઝ હાઈ સ્કૂલ ડીસા, એના પછી હું આદર્શ પ્રાથમિક શાળામાં હતી ત્યાં આગળ 4, 5, 6, 7, ત્યાં આગળ હું બહુ સારી રીતે ભણી છું. એના પછી રાજીબા કન્યા વિદ્યાલય 8, 9, 10 અને 11, 12માં શ્રીરામ વિદ્યાલય. મેં શ્રીથી સ્ટાર્ટ કર્યું અને શ્રી પર પતાવ્યું.
1: શું વાત છે, એટલે શ્રી સુધી પહોંચી અને શ્રી સુધી અત્યારે આવી ગઈ. સરસ. બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ હરોળમાં આવી ત્યારે તને કેવી ફિલિંગ થઈ?
2: મને બહુ જ ખુશી થાય છે, જો કે કદી વિચાર્યું નહોતું કારણ કે મારો પહેલેથી ફોકસ મેઇન નીટ ઉપર જ હતો.

0: મારે 12માં 87.69% આવ્યા છે અને મારી પીઆર રેન્ક 99.75 છે.
1: સાયન્સના અભ્યાસ બાદ હવે 12th પછી શું કરવાનું પ્લાનિંગ છે?
0: 12th પછી હાલ તો મારે નીટની તૈયારી ચાલુ છે અને એના પછી હું MBBS માં એડમિશન લઈશ, સારી કોલેજમાં ડોક્ટર બનીશ અને બહુ સારી સમાજની સેવા કરીશ.
1: સરસ. અત્યારે અભ્યાસ દરમિયાન જે તે વાત કરી એ પ્રમાણે જયારે 12th અને 10th જયારે તૈયારી થતી હતી તો દિવસની કેટલા કલાકની મહેનત હતી?
0: આમ નોર્મલી તો હું કલાક ગણતી નથી, પણ જે વખતે સ્કૂલો ચાલુ હતી અમારી વખત સ્કૂલ ટાઈમ ઉપરાંત હું 6 કલાક તો હું મિનિમમ વાંચતી, અને ખાલી મારો ઊંઘવાનો ટાઈમ ફિક્સ હતો કે 7 થી 6 કલાકની ઊંઘ લેતી અને બાકીનો જે ટાઈમ હોય એમાં વાંચતી. અને કોઈક વખત એવું થાય કે હવે થોડી થાક લાગ્યો છે ને હોય તો થોડું ફ્રેશ થઈ.
1: જયારે સાયન્સમાં સ્ટુડન્ટ હોય છે ત્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંનેની જે માનસિકતા હોય છે એવી ઘણી વાર બનતી હોય છે કે એ સાયન્સમાં છે, તો એવું પરિવારમાં બનતું?
0: ના.
1: પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો એજ્યુકેશન બાબતે?
0: મને મારા પરિવારનો ફૂલ સપોર્ટ રહ્યો છે, કારણ કે મને પહેલેથી કદી પ્રેશર નથી આવ્યું ઘરનું કે તું વાંચવા બેસ ને આમ કર. ઉલટાનું મને રિલેક્સ કરી જાય. હું બહુ વાંચતી હોઉં તો મમ્મી કે બસ બેટા હવે થોડા રિલેક્સ થઈ જાઓ, ડેડી આવે કે ચલો મસ્તી કરીએ, થોડી વાતો કરીએ આમ તેમ. તો એ રીતે બહુ સપોર્ટ રહ્યો છે અને મારા મમ્મી ડેડીએ મને બહુ જ સારી રીતે ભણાવી છે, શીખવાડ્યું છે બહુ બધું. અને મને ખાસ તો મને જે સ્કૂલમાં જે ટેક્સ્ટબુકની અંદર આવે છે એના ઉપરાંત મને બહુ જ બધી વસ્તુ એવી છે કે જે મને શીખવા મળી છે અને હું એ બદલ મમ્મી ડેડીને બહુ જ બહુ જ થેન્ક યુ કહીશ.
1: અત્યાર સુધીના 12th અભ્યાસકાળ દરમિયાન ઘણા બધા ટીચર્સને એના કારણે તને મોટિવેશન મળ્યું છે, તો એવા ટીચર્સો માટે શું?
0: મારા ટીચર્સ તો એ વસ્તુ છે કે એમનાથી હું બહુ જ બધું શીખી છું, કારણ કે હું 6 સ્કૂલોમાંથી ભણી છું તો સ્વાભાવિક વસ્તુ છે કે મારી પાસે બહુ બધા શિક્ષકો હતા, તો મેં દરેકની અંદરથી અલગ અલગ વસ્તુઓ દરેક શિક્ષક પાસેથી મેં નવી નવી વસ્તુઓ શીખી છે. અને એટલું સારું હતું કે મને જેટલા શિક્ષકો મળ્યા છે દરેક જણ મને હંમેશા શીખવાડવા માટે તૈયાર હતું. એ લોકો મને મારી વાતોને સમજતા, મને સમજતા, મને શીખવાડતા કે ના બેટા આમ નહીં, તું આમ કર, આ સારું છે તારી માટે. તો એ રીતે હું એ લોકોની બહુ જ ઋણી છું. અને અમારે આદર્શમાં એક મેડમ હતા ઉષા દીદી, તો ઉષા દીદીએ મને ખાસ કરીને એમને મને મૌલિકતાથી લખતા શીખવાડ્યું, એમના લીધે હું નિબંધો લખતી થઈ હતી, તો હું એ વખતે નિબંધો પણ ખાસા લખતી.
1: અભ્યાસની સિવાય તને શેમાં રસ છે?
0: અભ્યાસ સિવાય એમ તો મને બહુ જ બધી બાબતોમાં રસ છે, એટલી બધી કે મને પોતે નથી ખબર, પણ મને મેઇન રસ તો મને ડાન્સ કરવાનો અને પછી ટ્રેકિંગ કરવાનો અને સૌથી વધારે કાર્ટુન્સ જોવાનો અને એમાં ડોરેમોન.
1: સરસ. અત્યાર સુધીમાં અભ્યાસકાળ દરમિયાન કોઈ એવા અચીવ્સ કરીને એવોર્ડ્સ કે એવું કંઈ મળ્યું હોય?
0: મેં બહુ જ એવોર્ડ લીધેલા છે, એટલે ઇનામો તો એટલા છે ને કે ગણ્યા ગાંઠે આ ગણવા લાયક નથી રહ્યા. બહુ જ બધા ઇનામો મળ્યા છે મને. 10મામાં ચાંદીનો સિક્કો મળેલો છે, પછી હું ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય હું 2 વખત એમાં હું બોલેલી છું અને દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે, તો એ વખતે પણ મારી સારી એવી અચીવમેન્ટ રહી હતી. એના ઉપરાંત જે જમશેદજી ટાટા છે એમનું એક વખતે એન્વાયરમેન્ટને લગતો એક આવ્યો હતો જેની ઉપર આપણે એસે લખીને મોકલવાનું હોય, તેમાં પણ મારો 5મો રેન્ક આવ્યો હતો. એના ઉપરાંત જીકે IQ નો ટેસ્ટ હતો, એમાં મારે 96 GK હતો આવ્યો.
1: જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો?
0: બસ બધા બહુ જ ખુશ હતા, હું પણ ખુશ હતી કે ચલો આમ તો અનએક્સપેક્ટેડ જ કહેવાય કે ગુજરાત આ બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ, તો બહુ ખુશ હતા બધા.
1: પહેલા શું વિચાર્યું તું જયારે રિઝલ્ટ આવ્યું એના પહેલા કે કેટલા સુધી તક આવશે?
0: રિઝલ્ટ આવ્યા એના પહેલા મેં 80-85 તો વિચાર્યા હતા, કારણ કે મહેનત તો એ પ્રમાણે હતી જ, કારણ કે આપણે કરતા હોઈએ તો આવવા તો જોઈએ, પણ આવું નતું વિચાર્યું કે કદી દીકરીઓમાં પણ ફર્સ્ટ આવશે.
1: અત્યારે આપણી વચ્ચે રિયાના મમ્મી રેખાબેન પણ છે. રેખાબેન, રિયાના આ ખૂબ સારા અચીવમેન્ટ બાબતે આપની કેવી લાગણી રહી છે?
2: મારી રિયા તો ખરેખર રિયા જ છે, એમ હું એ ખુશી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી, પણ રિયા મારી એટલી રમતો રમતો ભણી શકે અમને એવું ક્યારે લાગ્યું નથી કે સાયન્સની સ્ટુડન્ટ છે. એવો કોઈ આવો જ ઘરમાં પેદા નથી કરવા દીધું. અને છેલ્લા 5 વર્ષથી અમે બંને જણા એટલો બધો છોકરાઓ પાછળ અમે ભોગ આપ્યો છે કે મેં અમારા મોજ શોખ બધું છોડી દીધું છે. ઘરમાં TV બંધ, મોબાઈલ નહીં. મારો બાબો હાલ MBBSમાં MS યુનિવર્સિટીમાં ગવર્મેન્ટમાં ભણે છે, એ પણ શ્રીરામમાં 1st નંબરમાં હતું. એટલે બહુ ગૌરવ અનુભવું છું. ભગવાન મને ગોડ ગિફ્ટ ખૂબ સરસ મને સંતાનો આપ્યા છે, હું ગૌરવ અનુભવું છું એમ. મારી રિયા તો ખરેખર મારા પરિવારનું ગૌરવ છે અને પપ્પાની તો એટલી લાડકી છે કે એના પપ્પા ક્લાસનો ઓફિસર છે જે અઠવાડિયે જ ઘરે આવે છે, પણ એ આવે ત્યારે હું જે રિયાના ચહેરા ઉપર જે ખુશી જોઉં છું ને એનાથી મને અનહદ આનંદ થાય છે કે મારી દીકરી કેટલો એના પપ્પાને પ્રેમ કરે છે એમ. રોજે સ્કૂલથી આવે 6:30 હું એની ડીશ કમ્પ્લીટ તૈયાર રાખું પીરસીને એમ, પણ એ શનિવારે ઓલરેડી 10 વાગ્યાના પપ્પા સાથે જ જમે એમ, કેટલો એમનો નાતો છે એમ. અને એને મેં દીકરાની એમ જ મોટી કરી છે એમ. અને એટલી એ વાલી છે ઘરમાં મારી રિયા તો ખરેખર 6 જ રિયા એમ. પણ એ ઉપરાંત મારી 5 નણંદો છે. કોઈ એમને પૂછે કે કેટલી નણંદો, તો 5 નણંદો એવો ભાવ વ્યક્ત કરે.

પણ એ પાંચ નંદો મને ક્યારે ભારે નથી પડી કે મારી સાસુજી કે જે મારા માતા સમાન છે એમને એટલો સરસ ઉછેર કર્યો છે છોકરીઓનો, કે સૌથી મારા મોટા નાણા છે રમાબેન એ સાત પાસ, બહુ જ હોશિયાર પણ ઘરની પરિસ્થિતિના હિસાબે ભણી ના શક્યા, પણ હાલ તમે છોકરાને એન્જિનિયર બનાવો, એનું ઓફિસ ઇન્ટરવ્યુ થાય, એનું પ્લેસમેન્ટ થાય, એને જોબ મળે. આજે મારી નણદ સાત પાસ મહિનાનો લાખ રૂપિયા કમાય છે, એન્જિનિયરિંગ સ્પેર પાર્ટ બનાવે છે, મારી નણદ પોતે જ બનાવે, કારખાનું છે એમને પોતાનું, એને જોઈન્ટ કરવાના, કલર કામ કરવાનું, બેંગ્લોર જેવા હાઈ સિટી જે હબ ઘણા એન્જિનિયરિંગ એ વેપારીઓ સાથે ડીલ કરવાનું, માલ મોકલાવવાનું એ મારી નણદ પોતે કરે છે. આજે છોકરા પાસે તમે 15-20 લાખ ખર્ચો ત્યારે છોકરો તમારો 30,000 કમાય એન્જિનિયર બની. આજે મારી નણદ સાત પાસ, એમની બેબી એમની એક જ ભાણી છે, એમને દીકરાની જેમ મોટી કરી છે, એ ભાણી કોમ્પ્યુટર એન્જિનિયર બેંગ્લોરમાં જોબ કરે છે. આજે હું એટલું ગૌરવ અનુભવું છું, એવું નથી કે ડોક્ટર બના છોકરી કે એન્જિનિયર તો જે પૈસા કમાવાની જિંદગી સફળ એ વાત જ ખોટી છે એમ. તમે છોકરીનું ઘડતર એવું કરો એને એવી કેળવણી આપો કે તમારી દીકરી ક્યાંય દુનિયામાં પાછી ના પડે એમ, કે પથ્થરના પાટું મારી પૈસો પેદા કરે. આજે હું મારી સાસુને વંદ નમન કરું છું કે ખરેખર મારી પાંચે પાંચ નણંદો એટલી ટેલેન્ટેડ છે ને, 10 સુધી જ ભણેલા છે બધા. મારી સેકન્ડ નણંદ છે ગીતાબેન, એમને શૂન્યમાંથી સર્જન કરશે, એમને એમ્બ્રોઈડરી ભરત ગૂંથણ, કારણ કે પરિસ્થિતિ અનુસાર ભણી ના શક્યા પૈસાના હિસાબે, પણ આજે એમને આલિશાન ગાડી, બંગલો, ઘરમાં નોકર ચાકર. પછી મારી ત્રીજા નંબરના સમાજ કલ્યાણ ઓફિસર છે, એ ભાભીમાં બનીને આદર્શ બન્યા છે, તેમને એમના દિયરોના એવા સારા ભણાયા ગણાયા, સારી ગવર્મેન્ટ જોબ અપાવી, આખું ફેમિલી આખું સરસ કરી દીધું એમને એમ. એ ભાભીને પણ ભાભી માં બનીને બહુ આમ ગૌરવ મને થાય છે કે મને આવી ભગવાને નણંદો આપી છે એમ. મારા ચોથા નંબરના નણંદ છે દયાબેન છે, એ આખી કંપની ચલાવતા હતા કેપેસિટર બનાવવાના, અને આખી કંપનીઓ એટલા બધા પૈસા પણ પીપળામાં ભરતા, જેમ પીપળામાં ઘઉં ભરે એમ પૈસા ભરતા. પછી મારા પાંચમા નંબર નણંદ, એ પણ ખૂબ જ સારા, એમને પણ સાસરી સારી મળી, વેલસેટ નોકરી સરકારી, એમને પણ જોબ છોડી દીધી. તો આજે હું મારી સાસુમાની પ્રેરણાથી જ હું એમ એક આદર્શ માં બનવા માંગુ છું, કે દીકરીના શિક્ષણ સાથે એવી કેળવણી આપજો કે ક્યારે દીકરી તમારી જિંદગીમાં એવું ફિલિંગ ના કરે કે હું હોશિયારી છું, હું લાચાર છું, કે હું આશ્રિત છું, ક્યારે એને ભારરૂપ ના બનાવતા દીકરીને. દીકરીને એવું ઘડતર કરજો કે કોકનો સહારો બને. આજે મારી રિયા મારી સાસુમાની ઘરપણની લાકડી છે, મારી બા એમ કહી કે મારી રિયા મારી લાકડી, તમે તો નોકરી જતો રહો, મારી રિયા મારી લાકડી. ખરેખર મારી રિયા ભણવામાં નથી બેન, પણ દરેક બાબતમાં એટલી હોશિયાર છે કે મને ગૌરવ થાય છે. આજે મારી સાસુ બીમાર છે છેલ્લા 4 મહિનાથી, મમ્મી ડેડી તમે રજાઓ ના મૂકશો, હું મારા રીડિંગ વેકેશન હું બાને સાચવીશ, ટાઈમસર બાને દવા આપી, એમને ચા નાસ્તો આપો, બા તમને શું થાય છે રાત્રે વાંચતા વાંચતા, બા તર ઉઠવું છે, બા તને ગરમી લાગે છે. આજે મારી બાનો હું રોજે એક જ વાક્ય કહું, બા તમે કેટલો નસીબદાર છો, એક દીકરીનો બાપ સુખેથી નથી સૂઈ શકતો, પાંચ દીકરીની મારે આખો દિવસ એસીમાં શાંતિથી ઊંઘવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, ફર્સ્ટ ક્લાસ ચા મળે, ડાઇનિંગ ટેબલ ભોજન મળે, એથી વિશેષ તો માને શું સુખ જોઈએ. તો દરેક દુનિયાની દરેક માને એક જ સૂચના આપું છું કે વિનંતી કરું છું કે તમારી દીકરીને એવું ઘડતર કરજો કે તમે ગૌરવથી સમાજમાં ફરી શકો, કહી શકો કે આ મારી દીકરી છે, દીકરીના દીકરા સમાન માનીને એટલું બધું ઘડતર કરજો. એનો પૈસો ઓછો હશે તો ચાલશે, પણ એને કેળવણી એવી કરજો કે ગમે તેવી પરિસ્થિતિમાં તમારી દીકરી પાછી ના પડે. હું મારી રિયાના એટલો બધો ગૌરવ હું શબ્દોમાં વ્યક્ત નથી કરતી, પણ મારું એક સપનું છે કે મારા બંને છોકરાઓ, મારો મિત ને મારી રિયા, એવા સારા ડોક્ટર, મને મારું જે વતન છે મહેસાણા જિલ્લાનું સાંથલ ગામ, આજે મારી રિયા મારા પરિવારમાં, સાસરી પક્ષમાં, પિયર પક્ષમાં મારી રિયા ફર્સ્ટ નંબર છે બધી રીતે એમ, એટલી ડાહી સંસ્કારી, ભણવામાં એટલી હોશિયાર. પણ મારી એક એવી ખ્વાહિશ છે કે મારા બંને છોકરાઓ મહિનામાં એકાદ દિવસ મારા વતનમાં જઈને ગરીબ જે જરૂરિયાતવાળા લોકોની ફ્રીમાં સેવા કરી એમ, એક મારું સપનું છે કે મારો મિત મારી રિયા એ આ મારું સપનું પૂરું કરી એમ. મારો જે મિત છે ને, તો ત્રીજા ધોરણમાં એને એક ચિત્ર દોર્યું હતું કે ડોક્ટર મિત, તો એના ક્લાસ ટીચર ઘરે ચિત્ર આપવા માટે હતા કે બેન તમારા મિતને ડોક્ટર બનવું છે. આજે ચિત્ર મેં સાચવી રાખ્યું છે કે જ્યારે મારો મિત ડોક્ટર બને હું એના કેબિનમાં એ જ ચિત્ર ચોંટાડીશ કે એનું સપનું સાકાર થયું. તો દરેક દુનિયાની 10-11-12 નો સવાલ નથી, એવું નથી કે ડોક્ટર એન્જિનિયર બને, પણ એટલું તો કમસે કમ છોકરી પાસે એટલું તો ભોગ મા બાપ તમે આપજો જ કે તમારી દીકરી જીવનમાં ક્યાંય પાછી ના પડે, એને એવું ક્યારેય ફિલિંગ ના થવા દેતા કે તમારી દીકરી હોશિયારી છે, કોઈની આશ્રિત છે, કે હું લાચાર છું. ના, સબલા નારી થઈને બતાવવાનું બેટા, ક્યાંય જિંદગીમાં પાછું નહીં પડવાનું. અને આ બધી જ પ્રેરણા મને મારા સાસુમાંથી મળી છે. હું મારા એ સાસુમાને લાખ લાખ કોટી કોટી વંદન કરું છું કે એમનું જોઈને તો હું ઘણું બધું શીખી છું કે દીકરીનો બાપ ધનવાન ગણાશે. આજથી 5 વર્ષ પછી દીકરીનો બાપ જ ધનવાન ગણાશે. દીકરી

0: જ, પણ આ દીકરાની જે લાલસા ને એના કરતા દીકરી બહુ મહાન છે. કે દીકરી તમારી દોડતી આવશે, કે ભગવાન ક્યાંય ના પહોંચે. એને માનું સર્જન કર્યું, ઘેર ઘેર તો ભગવાન જઈ નથી શકતો. એક માનું સર્જન, માં જ એક એવી વસ્તુ છે કે જે દરેક ના સમજી શકે. દરેક અવગુણો છોકરાના ભૂલી જાય, દરેક ભૂલો જતી કરીને છોકરાને સારું જ કે બેટા આમ કરો તેમ કરો તેમ. આજે મારી રિયા ભણસ, અમને જરાય થાક નથી લાગી. એક અમારું સપનું છે કે મારી રિયા ડોક્ટર બનશે, એક ખુશી સંદર. તો તમારું લક્ષ્ય એટલું બધું ઊંચું રાખજો કે તમને ક્યારે થાક ના લાગે. અમે 5 વર્ષથી બંને જણા અમારા મોજ શોખ બધા છોડી દીધા છે, કે 5 વર્ષ પણ આપણી જિંદગી આપણે જીવવાની જ છે ને. એક 10-11 3 વર્ષ તમે છોકરાને સાચવી લો, સમય સાચો, એ સમય તમને આખી જિંદગી સાચવશે. અને હું મારા બાન રોજ કહું, બાદ મેં કેટલો નસીબ કે બેટા બહુ કષ્ટ વેઠીને બહુ દુઃખ વેઠીને છોકરીઓને કેળવીશ, તો હવે તો ઘડપણમાં તો સુખ મળે જ. તો દરેક માને એક મારી વિનંતી છે કે જો સારું ઘડપણ જીવવું હોય તો છોકરીઓને ખૂબ જ કેપેબલ બનાવજો. ક્યારે કોઈની આશ્રિત ના બનાવતા. જયારે આજે મારી 5 નણદો મારા માટે પ્રેરણારૂપ બની છે, મને કરે ક્યારે નણદ પણ દાખવ્યું જ નથી. એમ મારી સાસુના સંસ્કાર જ એવા છે કે બેટા બહુ નોર્મલ રહેવાનું, જિંદગીમાં ક્યાંય પાછું નહીં પડવાનું, બને આત્મનિર્ભર બનવાનું, પરાવલંબી ક્યારેય નહીં બનવાનું, સ્વાભિમાન રાખવાનું, આત્માથી રહેવાનું. એમ મારી બા અત્યારે બહુ મહેનત કરી છે, આજે એટલો સુખી છે કે મારા મિસ્ટર ક્લાસ ઓફિસર મારા જે પણ સારા એવી પોસ્ટ ઉપર હતા રિટાયર થઈ ગયા, એ પણ વેલ સેટ છે. હેપી ફેમિલી, મારું મારું કુટુંબ છે ને યુનાઇટેડ છે, મારું ઘર સ્વર્ગ જેવું છે. એમ કે અમે એટલે થાક્યા નથી, એમ કે અમે પોઝિટિવ થિંકિંગ રાખ્યું છે ઘરમાં. અને અમે 5 વર્ષથી એક માહોલ જાળવો, પણ એક અઘરી વસ્તુ છે ને કે સતત 5 વર્ષ સુધી બંને બાળકો ડોક્ટર બનાવાય, એટલે મા બાપે ભોગ તો આપવો જ પડે છે. એટલે એ માહોલ જાળવવો ઘણો અઘરો છે, કે ગમે તેવી પરિસ્થિતિમાં ફિટનેસ જાળવવી એ બહુ અઘરી વસ્તુ છે. પણ હું મા તરીકે હું બહુ સારું ફિલિંગ કરું છું. મને એમ એટલું ગૌરવ થાય કે મારી રિયા કેટલી હોશિયાર છે. કોઈ એમ કે રિયા તમારી બેબી, તો રિયાથી મારી ઓળખાણ થાય છે. એમ ને હું તો દરેક મા બાપને એટલી વિનંતી કરું છું કે પ્રેશર બાળકને ના આપતા માહોલ એવો ઉભો કરજો કે બાળક પોતે જ ભણે. કે દરેક મા બાપ જેના બાળકો 10-11-12 હોય તો પોતાના મોજ શોખ છોડી દેજો. અને તમારા બાળક માટે બસ કમસે કમ આટલું તો કરજો કે તમારું સપનું પૂરું થાય અને બાળકની લાઈફ એકદમ સિક્યોર થઈ જાય, કે બાળક ક્યાંય અટકે નહીં. એમ અને એનું એવું પ્લેટફોર્મ બાળકને પૂરું પાડજો તમે કે આખી જિંદગી એની ગાડી સરળ પાટા ઉપર જ ચાલે, ક્યાંય ઉતરી ના જાય. બસ એટલું જ કેવું છે મને મારા રિયા માટે. મને બહુ ગૌરવ છે, મારી રિયા તો એટલી વાલી છે ને, એવી આશા રાખું ભગવાન બસ આ એમ કેમ બધું સાચવી રાખે. એમ મારી રિયા જેવી છે ને એવી ને એવી સંસ્કારી રહે, અને અમારા કુટુંબનું, અમારા ઘરનું, અમારા ખાનદાનનું નામ રોશન કરે, અને અમારા ગામનું નામ રોશન.
1: રિયાના પપ્પા આપણી વચ્ચે નિકેશભાઈ છે. કેમ છો નિકેશભાઈ?
2: બસ મજામાં બેન.
1: એક એવી સફળ દીકરીના પિતા છો, અને જેમ રેખાબેને વાત કરી કે સફળ પરિવાર પણ છે, અને એક વટવૃક્ષ સમાન આપના મમ્મી છે, અને એમણે આ સરસ મજાનું ખેડાણ કર્યું છે. તો એક દીકરીના પિતા તરીકે આપ કેવી લાગણી અનુભવો છો?
2: ખૂબ જ ખુશ છું. મારી દીકરી જે છે એના ઘરમાં અમે લાડનો ઘૂઘરો કહીએ છીએ. ખરેખર હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું મારી બેબી માટે, અને બનાસકાંઠા જિલ્લાની દીકરીઓમાં પ્રથમ આવી જાય તો ખૂબ જ સારી લાગણી.
1: આપે એવા સમાજને મેસેજ આપવો છે કે જે લોકો ઘરમાં દીકરી જન્મે એટલે એમને જાણે એમ કે સાપનો ભારો છે, તો આપની બધાની વાતો સાંભળીને આ એક ઇન્ટરવ્યુ એવું હશે કે દીકરી પ્રત્યેની જે લાગણી છે એ ખરેખર એ લોકોના હૃદય સુધી પહોંચશે. તો એવા સમાજને આપ શું મેસેજ આપશો?
2: બેન, ખરેખર તો આપણો સમાજ હજુ દીકરીઓના સાપનો ભારો સમજે છે, એ ખૂબ દુઃખની વાત છે. ખરેખર એ સમાજને એવો મેસેજ હું આપીશ કે દીકરી તો દીકરી દરેક જણને હોવી જ જોઈએ. જે લોકો જો ને દીકરી નથી ને એ લોકો કમ નસીબ માણસ. આજે મારી દીકરી છે ને તો આમ મને દીકરો બી છે મારે, અને દીકરી છે. પણ જે દીકરી જોડે મારી જે લાગણી છે ને, મને દીકરા જોડે લાગણી ખરી, પણ જે વ્યક્ત દીકરી કરે છે ને એટલું એ નહીં કરતો. પણ દીકરી તો દીકરી જ છે. હવે એ સમાજ માટે તો એમ કેવું કે ભાઈ દીકરીને ઉછેર જે મેં રિયાનો એ રીતે કર્યો છે ને, કે નાનપણમાં રિયા નાની હતી ને તો મેં કદી એને એવું નહીં કીધું કે બેટા તમે સુઈ જાઓ.
3: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ.

0: એનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ બાર, હું છું આરજે એઆર અને આપણે સૌ મળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 સમુદાયિક રેડિયો સ્ટેશન પર. દર અઠવાડિયે સમુદાયને જે સ્પર્શતી હોય, લોકોના જીવનમાં હકારાત્મકતાની વાત મળી રહે તે માટે તેવી વાર્તાઓને લઈને હું આવું છું. આ વાર્તાઓ ક્યારેક કોઈના જીવંત પાત્રો, જીવંત ઘટનાઓ આધારિત હોય તો ક્યારેક સુંદર મજાની લેખકોની સાહિત્યિક રચનાઓ પણ હોઈ શકે છે, પણ મોટે ભાગે તેના અંશો આપણને આપણા પોતિકા લાગે છે. એનું કારણ પણ એ જ છે કે આ હકારાત્મક વાતો થકી સમાજના એવા દ્રષ્ટાંતો આપણે ચર્ચીએ છીએ કે જે ઘટનાઓ આપણા જીવનમાં આજુબાજુ કે ક્યાંક જોવા મળી રહે છે, અને ક્યારેક આપણી સામે પણ એવી પરિસ્થિતિ હોય ત્યારે આ વાર્તાઓ પરથી આપણે બે ડગલા આગળ વધી અને એ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. તો આજના દિવસે પણ એક સુંદર મજાની નવલિકા, નાની વાર્તા ડૉક્ટરની ડાયરી શ્રેણીમાં ડૉક્ટર શરદ ઠાકર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, જેનું નામ છે કોઈનું આંસુ લૂછ્યું તો. છે તો પ્રશ્નાર્થીનો, પણ લાગણીઓના ઉદ્ગાર એમાં વસતા હોય, ધબકતા હોય તેવી અનુભૂતિ આપણને સૌને થાય છે, અને એટલે આજના શોમાં આપણે વાત કરીશું આ વાર્તાની. પરંતુ સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ હું ફરી પાછો આવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

41 વર્ષના રત્નાબહેન કોઈ જરૂરી કામ કારણે બહાર જઈ રહ્યા હતા. ફ્લેટની બહાર નીકળ્યા અને એ સાથે જ એક ઓટો રિક્ષા મળી ગઈ. રત્નાબહેન એમાં બેસી ગયા. ક્યાં પહોંચવાનું હતું તે જગ્યાનું નામ તેમણે રિક્ષાના ડ્રાઈવરને જણાવ્યું અને રિક્ષા દોડવા માંડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં એક સુંદર મજાની નવલિકા, જે ડૉક્ટરની ડાયરી શ્રેણીનો એક ભાગ છે, જેના લેખક ડૉક્ટર શરદ ઠાકર છે. અને આ વાર્તાનું નામ કોઈનું આંસુ લૂછ્યું તું. બપોરના 4:30 વાગ્યા હતા. 20 મિનિટના રિક્ષા પ્રવાસ પછી ડેસ્ટિનેશન આવી ગયું. રત્નાબહેન નીચે ઉતર્યા, મીટર વાંચ્યું અને પર્સમાંથી રૂપિયા કાઢ્યા. રિક્ષા ડ્રાઈવરને આપવા માટે તેમણે હાથ લાંબો કર્યો. રૂપિયા સ્વીકારવા માટે રિક્ષા ડ્રાઈવરે પોતાનો હાથ લંબાવ્યો. ભાડું અપાયું અને ભાડું લેવાયું. અહીં મામલો સમાપ્ત થવો જોઈતો હતો, પણ ન થયો. રત્નાબહેનની નજર રૂપિયા લેવા માટે લાંબા થયેલા રિક્ષા ચાલકના હાથ પર પડી. કાંડા ફરતે પાટો બંધાયેલો હતો. રત્નાબેન કંઈ જ બોલવે તે પહેલાં જ તેઓ સમજી શક્યા હતા કે અગત્યની આજે મીટિંગ એમની રાહ જોઈ રહી હતી, પરંતુ આ મીટિંગ કરતાં પણ આ ભાઈની તકલીફ વધારે હતી. રત્નાબહેન આશ્રમજીવી માણસના હાથ પર વીંટળાયેલા પાટાને અવગણી શક્યા નહીં. એમણે પૂછ્યું, ભાઈ આ પાટો શા માટે બાંધ્યો છે? તમને કોઈ ઈજા થઈ છે? ટાંકા લગાવવા પડ્યા છે કે પછી ઓપરેશન કરાવ્યું છે? રિક્ષા ચાલક 30 વર્ષનો હતો, પણ 45 વર્ષનો હોય તેવો લાગતો હતો. ચહેરા પર થોથર ચડ્યા હતા અને ચામડી ફિક્કી, આંખો નિસ્તેજ અને દેહ થાકેલો દેખાઈ રહ્યો હતો. તે રિક્ષા ચાલકે શું જવાબ આપ્યો તે માણવા માટે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. વિરામ બાદ પણ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બહેન, મારી કિડની ફેલ થઈ ગઈ છે. બંને જીવતા રહેવાના બે જ રસ્તા છે, બીજા માણસની તંદુરસ્ત કિડની મારા શરીરમાં રોપવાનો અથવા નિયમિત અંતરે ડાયાલિસિસ કરાવવાનો. મારા જેવા ગરીબ માણસ પાસે એ કિડનીનું ઓપરેશન કરાવવા જેટલા રૂપિયા ક્યાંથી હોય? મને કિડની આપે પણ કોણ? એટલે દર અઠવાડિયે હું 3 વાર ડાયાલિસિસ કરાવું છું. આ એનો જ પાટો છે. છેલ્લે તમે ક્યારે ડાયાલિસિસ કરાવ્યું છે? આમ ધ્રુજતા અવાજે રત્નાબહેને પેલા રિક્ષા ચાલકને પૂછી લીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે AR ના સ્વરમાં એક સુંદર મજાની નવલિકા જેનું નામ છે કોઈનું આંસુ લૂછ્યું તું, અને જેના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર. છેલ્લે તમે ક્યારે ડાયાલિસિસ કરાવ્યું છે? રત્નાબહેને પૂછ્યું, જે ન પૂછવું જોઈએ, કારણ કે આવા પૂછવાની બાબત જ કંઈ ન હતી અને એની જરૂર પણ ન હતી. ઉલટું, રત્નાબહેનને તો મીટિંગમાં પહોંચવાનો વિલંબ થતો હતો અને સામે ઊભેલો રિક્ષા ચાલક એમનો સગો પણ ન હતો. પણ જગતમાં

0: સમજી શકાય તેવા માણસો પણ હોય છે. રત્નાબહેન તેમાંને એક હતા. રિક્ષા ચાલકે જવાબ આપ્યો, છેલ્લું ડાયાલિસિસ આજે જ કરાવ્યું છે બહેન. અડધા કલાક પહેલા જ સેન્ટરમાંથી છૂટીને બહાર આવ્યો અને રિક્ષા ચલાવવાની શરૂઆત કરી. પહેલી સવારી જ તમારી મળી, એટલે તમે ડાયાલિસિસ કરાવ્યા પછી ઘરે જઈને આરામ કરવાના બદલે કામ પર ચડી ગયા. તમને થાક ન લાગ્યો? રત્નાબહેનને આઘાત મિશ્રિત આશ્ચર્ય થયું. થાક તો લાગ્યો જ હોય ને બેન, પણ અમારા જેવા માણસોને રોજનું કમાઈને રોજ ખાવાનું હોય ત્યારે આરામ કરવાનું પોસાય નહીં બેન. અઠવાડિયામાં 3 વાર અડધો દિવસ પડે છે અને દરેક વખતે ડાયાલિસિસનો ખર્ચ થાય. ગમે તે થાય પણ એટલો ખર્ચ તો રળવો પડે ને. રિક્ષા ચાલક બોલતા બોલતા હાંફી ગયો. વાર્તાના અંશો માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
1: દિલ મે મોહબ્બત હૈ ક્યા જિસમે ઔરત હૈ બસ જન્નત હી જ

ભાઈ, તારી વાત તો સાચી છે. મને તારું નામ, સરનામું અને તારો મોબાઈલ નંબર આપને. તું જે સેન્ટરમાં ડાયાલિસિસ કરાવે છે તેનું સરનામું અને ત્યાંનો સંપર્ક નંબર પણ લખાવી દે. તેનું સરનામું ખાસ કરીને લખાવજે, રત્નાબેને કહ્યું. અને પછી પોતાના મોબાઈલ ફોનમાં બધી જ માહિતી તેમણે ટપકાવી અને સેવ કરી લીધી. ડ્રાઈવરનું નામ પણ જાણી લીધું. તેનું નામ સુરેશ હતું. રત્નાબેને રિક્ષાનું ભાડું ચૂકવ્યું. છૂટા પડતી વખતે સુરેશે પૂછ્યું, મારા વિશેની માહિતી જાણીને હવે તમે શું કરશો બહેન? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની એક નવલિકા, કોઈનું આંસુ લૂછ્યું, જેના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર. તેમની ડૉક્ટરની ડાયરી શ્રેણીમાં તે પ્રકાશિત થઈ ચૂકી છે. હું શું કરીશ એની તો મને ખબર નથી, રત્નાબેને જવાબ આપ્યો. હું વિચારું છું કે તમારી વાત લોકો સુધી પહોંચાડું. મીટિંગમાં જવાનું મોડું થઈ ગયું હતું એટલે તે વધુ ચર્ચા કર્યા વગર ત્યાંથી વિદાય લે છે. એ રાત્રે પોતાના ઘરે પહોંચીને રત્નાબહેને સુરેશભાઈનો ફોટો, રિક્ષાનો ફોટો, હાથ પર બાંધેલા પાટાનો ફોટો અને 100 જેટલા શબ્દોમાં સુરેશની વ્યથા અને કથાનું વર્ણન કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધી. રત્નાબેન કોઈ સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા અભિનેત્રી, ગાયિકા, લેખિકા કે વક્તા ન હતા. એમના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં ન હતી. થોડાક મિત્રો હતા, થોડાક પરિચિતો હતા અને 50 જેટલા સગા વહાલા હતા. વધારે પ્રચાર પ્રસારની જરૂર પણ ન પડી. એક પરિચિતે 2000 રૂપિયા આપવાની ઓફર કરી, બીજાએ 200-500ની મદદની વાત કરી. સૌથી મહત્વનો પ્રસ્તાવ એક ઉદાર વેપારી તરફથી આવ્યો, સુરેશ ડાયાલિસિસ માટે કયા સેન્ટરમાં જાય છે? અને આ પ્રશ્નનો પછી શું પ્રત્યુત્તર અને જવાબ હતો કે વળતર હતું તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ડાયાલિસિસ માટે કયા સેન્ટરમાં જાય છે આ ભાઈ? તેવો એક વેપારીએ પ્રશ્ન પૂછ્યો. અને કેટલો ખર્ચ આવે છે તે માટે? સુરેશ કોઈ ચેરિટેબલ સંસ્થામાં ડાયાલિસિસ માટે જતો હતો. ત્યાં સાવ ઓછા ખર્ચમાં સારવાર તો મળી જતી. એક વારના ફક્ત 400 રૂપિયા, અઠવાડિયામાં 3 વારના 1200 રૂપિયા, એટલે એક મહિનાના 4800 રૂપિયા થતા હતા. આખા મહિનાના 5000 રૂપિયા મારા તરફથી વેપારીએ કમિટમેન્ટ આપ્યું. એક શરત છે, મહિનાના 12 દિવસ સુરેશે રિક્ષા તો બિલકુલ નહીં ચલાવવાની. એટલા દિવસ એણે પથારીમાં રહીને આરામ કરવાનો. તો આટલા દિવસોની કમાણીનું શું? તે વેપારીને રત્નાબહેને પૂછવા ખાતર પૂછી લીધું. આ સવાલનો જવાબ બીજા એક પરિચિતે આપી દીધો. ડાયાલિસિસવાળા 12 દિવસો દરમિયાન સુરેશને રિક્ષા ચલાવવામાંથી જે કમાણી થતી હોય ને તે હું આપી દઈશ. કોઈએ દવાનો ખર્ચ ઉપાડી લીધો તો કોઈએ સુરેશ અને એની વૃદ્ધ માતાના મહિનાભરનું અનાજ પૂરું પાડવાનો વાયદો કર્યો.

આ બધું એકબીજાને રૂબરૂ મળ્યા વિના જ ગોઠવાઈ ગયું. એકવાર રત્નાબહેન ક્યાંક જવા માટે રિક્ષાની પ્રતીક્ષા કરતા ઊભા હતા ત્યાં સુરેશ ત્યાંથી જતો હતો. તેણે રિક્ષા ઊભી રાખી અને કહ્યું, દીદી રિક્ષામાં બેસી જાઓ, ક્યાં જવું છે? અરે સુરેશ, તું? હું રિક્ષામાં બેસું, પણ એક શરતે, જો તું ભાડું લેવાનું હોય તો જ. રત્નાબહેનને એને વચનથી બાંધીને પછી જ એની રિક્ષામાં બેઠા.

જોની શાબ્દિક વિકૃતિનું ડસ્ટબિન બની ગયા છે ત્યારે, અને એ વિચારો એ લોકો ત્યાં મૂકે છે ત્યારે, રત્નાબહેન જેવા સંસ્કારી બહેનો અને ભાઈઓનું આવું પોઝિટિવ કાર્ય પણ વખાણવું જોઈએ. ટ્રોલિંગના ટ કરતાં માનવતાનો મ અહીંયા મોટો સાબિત થાય છે. વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તો શ્રોતા મિત્રો, ડૉક્ટર શરદ ઠાકરની એ નવલિકા બાદ એક નાનકડી પ્રસંગ કથા જેનું નામ છે માનવ ઘુરકે હું તેને માણીએ. કવિ કલાપીને 26, શંકરાચાર્યને 32, વિવેકાનંદને 39 વર્ષ મળ્યા અને હું શું કરી શક્યો? ઉપરોક્ત શબ્દો એ દિનકર

રાય કેશવલાલ ભટ્ટ એટલે કે ઉપનામ છે જેમનું મીન પિયાસી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ચુડા એટલે કે રાણપુર ગામમાં રહેતા મીન પિયાસી પ્રકૃતિના ઉપાસક, સાક્ષર અને સ્પષ્ટ વક્તા હતા. અપરિચિતોમાં પણ તેઓ દીનુભાઈ વૈદ તરીકે ઓળખાતા હતા. તેઓ અક્ષર દેહ સુધી એટલે કે મૃત્યુ સુધી ચુડામાં જ રહ્યા. તેમના પિતા ચુડાના રાજવૈદ હતા અને ઝંડુ ભટ્ટજીના સગા ભત્રીજા થતા હતા. ચુડાના રાજકુટુંબ સાથે સંબંધોને કારણે તેમણે નાના કુંવરોને પ્રાથમિક અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું હતું. મીન પિયાસીને ખગોળ, બાગાયત, પક્ષીઓ અને થિયોસોફીમાં બહુ જ રસ હતો. આ બધામાંથી ખગોળ અને પક્ષીઓના વિષયમાં એમને સારી એવી પ્રતિષ્ઠા હતી. તેમના ચાહકો સાથેના પ્રશ્નો અને ઉત્તરો મજાના છે અને ટૂંકા પ્રસંગો જેવા છે. ચાલો આજ આ નાનકડા આ પ્રશ્નોની વાતોને આપણે માણીએ. પહેલો પ્રશ્ન, કવિતામાં આનંદ મળ્યા પછી તરત કોઈને સંભાળવાનું મન થાય અથવા તો સંભળાવવાનું મન થાય, મતલબ કે યાદ કરવાનું મન થાય અથવા કોઈને કહેવાનું મન થાય છે તમને? આ પ્રશ્ન હતો. એનો જવાબ કવિ આપે છે કે કવિતા નિજાનંદ માટે જ લખું છું, એ મનને આનંદ આપે છે. ક્યારેક કોઈ પૂછે કે ઈચ્છે તો હું સંભળાવું છું અને મનમાં જ બધું યાદ કરીને રાખું છું. આવા સુંદર પ્રશ્નોની વાતોને આપણે પ્રસંગ કથા સ્વરૂપે માણીશું, પરંતુ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

તમે સાંભળી રહ્યા છો આરજે એ આરના સ્વરમાં માનવ ગુરુ કે હું એક નાનકડી પ્રસંગ કથા જે મીન પિયાસીના પોતાના જીવન પરની છે. તેમને પૂછાયેલો એક બીજો પ્રશ્ન પણ બહુ જ અગત્યનો હતો. ઈશ્વર પ્રધાન કે પ્રકૃતિ, તમે શું માનો છો? એમણે જવાબ આપેલો, ઈશ્વર જ પ્રધાન હોય એ સહજ છે, કારણ કે ઈશ્વર નિષ્ઠા વિના માંગલ્ય સૃષ્ટિ મળતી નથી. બીજો એવો એક પ્રશ્ન છે જે એમને એક એમના ચાહકે પૂછેલો, શબ્દની રમત ગમે કે પછી ઉર્મીમાં ભીંજાવું તમને? એનો જવાબ એમને આપેલો કે રચના તો ઉર્મી સભર જ હોય છે એટલે ઉર્મી ગમે છે. આવો જ એક બીજો પ્રશ્ન એમને એક શ્રોતાએ અને મિત્રએ ખાસ કરીને પૂછ્યો હતો કે તમે એકલતાને કવિતાથી દૂર કરો છો કે પછી એકલતા વિશેનો વિચાર જ નથી કરતા? એમણે જવાબ આપ્યો કે એકલતા 24 કલાક હું અનુભવું છું, છતાં પ્રકૃતિની અનુભૂતિ પળે પળ હું માણું છું. નિરાશાનો મને ક્યારે અનુભવ જ થયો નથી. અને આ ક્ષણે મીન પિયાસીની એક કવિતા જે મારે તમને કહેવી છે કે એમને એકલતા કેમ ન લાગતી ને પ્રકૃતિ બહુ જ અનુભવાતી. એમની સુંદર કવિતા હતી, કબૂતરોનું ગુ ગુ ગુ કેમ ભૂલાય. અને પરમેશ્વર તો આવા જ લોકોને ચાહે છે, ખરું ને? એ પછી એક બીજો પ્રશ્ન પણ મારા તમારા જેવા કોઈએ એમને પૂછેલો કે પરમેશ્વરને સૌથી પહેલાં તમે શું પૂછશો? કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું? દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું હતું? ગેંગે ફેંફે કરતા કહેશો કે શું શું અને શું? આ જવાબ એમની પેલી કબૂતરની ઘૂ ઘૂ પંક્તિઓની કવિતાની પાછળની 3 કવિતાઓની પંક્તિઓ સ્વરૂપે તેમણે આપેલો. અને કવિ મીન પિયાસીનો મિજાજ જ અનોખો હતો. એમની અણધારી મુલાકાત સર્જાય ને તો જીવનમાં અવિસ્મરણીય ઘટના સ્વરૂપે, તો એમના જીવનમાં અવિસ્મરણીય ઘટના એ માનવામાં આવતી. મોંઘા મનુષ્ય દેહને જીવવાનો ધર્મ એમને પાળ્યો હતો. પંખીઓ અને પ્રકૃતિની સેવા કરતા, કીડીને કણ ને હાથીને મણ મળી રહેવાનું છે એવા વિચારો એમના હતા. ગાય ભેંસ માટે હવાડા બનાવો તેવું સતત કહેતા હતા. અને આવા સુંદર, દુઃખમાં બહુ શાંત રહું છું ને સુખમાં હું રડું છું એવો મિજાજ ધરાવતા આ મીન પિયાસીનો પ્રસંગ હતો. વિરામ બાદ ફરી મળું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આજે આપણે એક સુંદર મજાની દર વખત જેવી હકારાત્મક સેવાભાવી એક નવલિકાની વાત કરી અને એક પ્રસંગ કથા કે જેમાં પ્રકૃતિની વાત છે. જીવનમાં ઘણું બધું કશું ન કરીને પણ સેવાભાવે કરી શકાય તે વાત પ્રસંગ કથામાં હતી. આવા જ પ્રસંગો, કથાઓ, વાર્તાઓ, અનુભવો, વિચારો તમારી પાસે છે. તમે સાંભળ્યા છે, તમે માણ્યા છે, કયા છે, વાંચ્યા છે, જોયા છે, અનુભવ્યા છે કે તમારા મનમાં રમી રહ્યા છે, તે બધા જ વિચારોને તમે અમને મોકલી શકો છો 9512-9686-88 પર. આ વોટ્સએપ નંબર છે, માત્ર વોટ્સએપ કરવાનો છે, કોલ નથી. આ નંબર ઉપર તમને વોટ્સએપ પર તમામ જવાબો મળી રહેશે. સમય લાગશે પરંતુ પ્રત્યુત્તર ચોક્કસથી મળશે. આ જ વાતોને તમે અમારા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ થકી પણ મોકલી શકો. radiopalanpur@gmail.com કે પછી રેડિયો પાલનપુર લખશો એટલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કે યુટ્યુબ પર તમને અમારા એકાઉન્ટ આઈડી પર મેસેજીસ કરવાની તક મળશે. આ સાથે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન માટે અને યુટ્યુબ એટલે કે યુટ્યુબની લિંક જે અમારી ચેનલ છે તે પણ તમે લાઇક સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે તમે એન્ડ્રોઈડ ફોન સિવાય જો આઈફોન ધરાવો છો તો તેના પર પણ અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અમને પ્રતિભાવ મોકલી આપો. તમારા પ્રતિભાવ અમારા માટે અમૂલ્ય અને અગત્યના છે. તમારા પ્રતિભાવનો અમે ચોક્કસથી સમય લઈને પણ જવાબ આપીશું. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. તમે ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન વેબસાઇટ પર જઈ ઇન્ડિયાના, ભારતના નકશાના ઉત્તર ગુજરાત પર જઈને એક બિંદુ

કેન્દ્રિત કરશો કે જ્યાં પાલનપુરનું બિંદુ છે ત્યાં રેડિયો પાલનપુર તમને ઓનલાઈન વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળવા મળશે. તો ફરી મળીએ છીએ આવી જ સુંદર વાર્તાઓ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વચન.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

दोस्तों, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.